અમદાવાદ કેન્દ્ર છે. આજે શુક્રવાર, જ્યેષ્ઠ દિનાંક 15, શક સંમત 1948, તદનુસાર 5 જૂન 2026. શ્રોતા મિત્રો, અત્યારે સવારના 5:58 અને 35 સેકન્ડ થઈ છે. અમારી સવારની સભાનો પ્રારંભ કરીએ મંગલ ધ્વનિથી.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

કાર્યક્રમના આરંભે સાંભળીએ તુલસીદાસની રચના જનાર્દન રાવલના સ્વરમાં. સાંભળીએ રામાયણ ચોપાઈ.

અમી પરીખના સ્વરમાં આપે આ ભક્તિ રચના સાંભળી. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ મીરાબાઈની રચના પરમારને ભાવિંજાના સ્વરમાં.

આ સાથે જ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે મૌન. વક્તા છે વૈદ્ય વત્સલ વસાણી.
1: જગતમાં અનેક ભાષા, અસંખ્ય શબ્દો, અનેક પ્રકારના ઉચ્ચારણો અને અવાજો હોવા છતાં જે કહેવું છે તેની અભિવ્યક્તિ માટે એ બધું પર્યાપ્ત નથી. ઘણીવાર જે નથી કહી શકાતું તેની અભિવ્યક્તિ માટે શબ્દ સિવાયના માધ્યમને શોધવું પડે છે. આંસુ, સ્મિત, ઇશારો કે સ્પર્શ એ શબ્દ સિવાયની અભિવ્યક્તિના ઉદાહરણ છે. જીવનની જે પરમ અનુભૂતિ છે તેને શબ્દોમાં સમાવી શકાતી નથી. ભાષા ગમે તેટલી શક્તિશાળી હોય તો પણ એની મર્યાદા છે. પરમ ઊંચાઈ સુધી એ પહોંચી શકતી નથી. જીવનમાં એવી પણ કેટલીક અનુભૂતિ છે જેની અભિવ્યક્તિ માટે પરા, પશ્ચંતી, મધ્યમા અને વૈખરી એમ ચારે પ્રકારની વાણી અસમર્થ છે. ધ્યાન, સમાધિ, સંબોધિ કે સત્યનો સાક્ષાત્કાર આવી જ અનુભૂતિ છે. શબ્દો, વિચારો ને તમામ પ્રકારના ભાવો જ્યાં સમી જાય છે ત્યાંથી જ જીવનની આ પરમ અનુભૂતિનો પ્રદેશ શરૂ થાય છે. મન છે ત્યાં સુધી જ શબ્દો છે. ધ્યાનની અનુભૂતિમાં મન શાંત થતું જાય છે અને સમાધિની સ્થિતિમાં તો મન વિસર્જિત થઈ જાય છે. જ્યાં કોઈ વિચાર, કોઈ તરંગ કે કોઈ પણ પ્રકારનું કંપન નથી ત્યાંથી જ એ પરમ શૂન્યની અનુભૂતિ શરૂ થાય છે. પરમની અભિવ્યક્તિ માટે મૌન અને નિતાંત શાંતિ જેમ એક માધ્યમ બને છે તેમ ધ્યાન અને સમાધિ સુધી પહોંચવા માટે પણ આત્યંતિક મૌન જ એકમાત્ર માર્ગ છે. જ્યાં એક પણ શબ્દ, એક પણ તરંગ કે વિચાર નથી તેને જ પરમ મૌન કહી શકાય. માત્ર નહીં બોલવાથી કે બકવાસ બંધ કરવાથી માણસ મૌનમાં છે એવું માની ન શકાય. મૌન એ કોઈ બાહ્ય વસ્તુ નથી. મૌન તો એક અનુભૂતિ છે. ભાષા દ્વારા વ્યક્તિ અન્યના અને અનેકના સંપર્કમાં આવે છે. જ્યારે મૌન દ્વારા એ પોતાની સાથે, પોતાના અંતરતમ સાથે જોડાય છે. ભાષા તો બહાર છે. અંદર કોઈ અવાજ, કોઈ ભાષા કે કોઈ શબ્દ નથી. ત્યાં તો સતત અને સનાતન મૌનનું સામ્રાજ્ય છે. જેને પણ સાધનાના ઊંડાણમાં જવું છે, ધ્યાન અને સમાધિનો સ્વાદ લેવો છે તેને મૌન થતાં પરમ મૌનમાં ડૂબતા આવડવું જોઈએ. માણસ ધ્યાનમાં બેઠો હોય તો પણ અંદરથી મૌન નથી હોતો. મનોમને બોલ્યા જ કરતો હોય છે. કેટલાક લોકો એકલા હોય તો પણ એકાંતને માણી શકતા નથી. ફોન પરની વાતચીત, ટીવીનો અવાજ કે બીજો કોઈ કોલાહલ ચાલુ જ હોય છે. દિવસ દરમિયાન ચાલતી આપણી વાતચીતનો અભ્યાસ કરીશું તો ખ્યાલ આવી જશે કે એમાંથી કેટલા બધા શબ્દો આપણે અકારણ, બિનજરૂરી અને ઉલટાનો ઉપદ્રવ પેદા કરે એ રીતે બોલીએ છીએ. દિવસભરમાં આપણે જે અને જેટલું બોલીએ છીએ તે શું જરૂરી અને ઉપયોગી હોય છે? એનાથી આપણું પોતાનું અને અન્ય કોઈનું હિત થાય છે કે ઉલટાની અશાંતિ વધે છે? રોજ જો આપણા દ્વારા બોલાતા શબ્દો અને ચાલુ રહેતી વાતચીતનું પ્રામાણિક રીતે અવલોકન કરીશું તો જે વ્યર્થ, બિનજરૂરી અને નુકસાન કરતા છે તે છૂટી જશે અને ધીમે ધીમે જીવનમાં મૌનનું અવતરણ થશે. વ્યર્થની વાતોમાં આપણો ખૂબ સમય જાય છે. વ્યક્તિનો પણ અતિશય શક્તિનો પણ અતિશય દુર્વ્યય થાય છે અને જ્યાં સુધી વ્યર્થ

0: અટકે નહીં ત્યાં સુધી સાર્થક માટે સમય કે શક્તિ નથી, એવું જ લાગે છે. વ્યર્થની વાતચીત, વ્યર્થનો બકવાસ ઘટે તો જ જીવનમાં સાર્થકનું અવતરણ થાય અને એનું મૂલ્ય પણ સમજાય. મૌનની સાધના માટે 15 દિવસ આ પ્રયોગ કરવા જેવો છે. જરૂરી લાગે એટલું જ બોલવું. એક શબ્દ પણ બોલવાનો હોય ત્યારે 7 વાર વિચારી જોવું. જરૂરી લાગે એટલા જ શબ્દો બોલવા અથવા ઇશારાથી સમજાવી દેવું. એ પછી પણ અઠવાડિયામાં એકાદ દિવસ તો મૌનનો આ પ્રયોગ ચાલુ જ રાખો. બોલવાથી માણસની ઘણી બધી શક્તિ બહાર પ્રવાહિત થાય છે. મૌનમાં આ શક્તિનો સંગ્રહ થાય છે અને બહાર તરફ જતી શક્તિ અંતરયાત્રા માટે મદદરૂપ બને છે. મૌનમાં જે ખૂબ ઊંડા જાય છે, જેણે પણ મૌનનો અનુભવ કર્યો છે, એમની વાણીમાં બળ અને કરુણા બંનેનો પ્રવેશ થાય છે. એ જે કંઈ પણ બોલે છે તે બીજાના હિતમાં, બીજાને જગાડવા માટે, બીજાનું જીવન સુંદર, સુખદ અને શાંત બને એ માટે હોય છે. મૌન એ સત્સંગની ભાષા છે. વાણી સીમિત છે જ્યારે મૌન અપરિસીમ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય હતો મૌન. વક્તા હતા વૈદ્ય વત્સલ વસાણી. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ શ્રી રામચરિત માનસ ગાન.

0: શ્રોતાઓ, શંકર
1: જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
0: દીપ ચંદી મેં નિબદ્ધ હૈ, ઇસકે બારે મેં આપ ક્યા કહેંગે?
2: ઇશારો ઇશારો મેં દિલ લેને વાલે,
0: ઇસકી ભી ઝલક સુનતે ચલે.
2: બિલકુલ.
3: હાય

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.

વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીઓની ધરપકડ કરી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે અને રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણાધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. બાદમાં સાંજે પ્રધાનમંત્રી દમણની મુલાકાત લેશે, જ્યાં તેઓ દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ સાંભળીએ.
1: પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારને રૂપિયા 18,770 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રી સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ 24 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં 4,852 કરોડના ખર્ચે પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને 13,926 કરોડના ખર્ચે 19 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેશે. આ પ્રોજેક્ટમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 4 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 1 પ્રોજેક્ટના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે, જ્યારે વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવેનું લોકાર્પણ કરવામાં આવશે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગઈકાલે 5 દિવસની પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.
2: ગુજરાત માટે ગૌરવની વાત છે કે અમદાવાદ ખાતે આ પ્રથમ વિશ્વ યોગ ચેમ્પિયનશીપ યોજાઈ રહી છે. આ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 77થી વધુ દેશોના રમતવીરની ઉત્સાહભરી સહભાગીતા એ વાતની જીવતી જાગતી સાબિતી છે કે યોગાસન હવે કોઈ એક દેશ પૂરતો સીમિત ન રહેતા એ વૈશ્વિક સ્પોર્ટ્સ બની ગયો છે.
0: આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે કોઈપણ રાષ્ટ્રનું નિર્માણ માત્ર ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ઉદ્યોગથી નથી થતું, પરંતુ તે દેશના વીર નાગરિકો અને યુવા પેઢીના વિચારોથી થાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે યુવા પેઢી સંસ્કારયુક્ત વિચારધારા અને કર્તવ્યનિષ્ઠા સાથે જોડાય છે ત્યારે કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત

0: કરવું શક્ય બને છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર કરતા કેન્દ્ર સરકારના યુવા સંગમ તબક્કા 6 કાર્યક્રમના 57 યુવા સભ્યોના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે લોકભવન ખાતે મુલાકાત કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. IIM અમદાવાદના મુખ્ય વહીવટી અધિકારી નિવૃત્ત કર્નલ ડોક્ટર જગદીશ જોશીએ યુવા સંગમ 6ની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગુજરાત અને ઓડિશાના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ટેકનોલોજીના આદાન પ્રદાન દ્વારા રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવશે. એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ખેડા જિલ્લાના માતર તાલુકાના આંત્રોલી ગામે જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ધોલેરા સ્માર્ટ સિટીના આયોજનબંધ વિકાસની સાથે ધોલેરાના ખારાપટમાં ડ્રમ પ્લાન્ટેશનના નવતર પ્રયોગની સફળતા બાદ હવે વધુ 20 હેક્ટરમાં 50,000 રોપા વાવવાનું આયોજન કરાયું છે. કોસ્ટલ ગ્રેડિયન્ટ મોડેલને સાકાર કરવા 3 સ્તરીય જૈવિક સંરક્ષણ 1.19 કરોડ છોડનું મહાઅભિયાન પણ હાથ ધરાયું છે. પ્રધાનમંત્રીના સુરત ખાતે યોજાનાર કાર્યક્રમમાં 100% સસ્ટેનેબલ અને ઇકો ફ્રેન્ડલી બની રહે એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ સ્થળ પર આદિવાસી કારીગરો દ્વારા વાંસમાંથી બનાવેલ આકર્ષક ઇન્સ્ટોલેશન, કચરામાંથી બનાવેલા શિલ્પો અને ઇકો ફ્રેન્ડલી રંગોળીઓ રજૂ કરવામાં આવનાર છે. રાજકોટ જિલ્લામાં આજથી એક પેડ માં કે નામ 3.0નો પ્રારંભ. 17 દિવસમાં 27,000 વૃક્ષારોપણ અને 75,000થી વધુ રોપાઓનું વિતરણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. એક અગત્યની જાહેરાત. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દૂરદર્શન અને આકાશવાણી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે રાત્રે 9 વાગે DD ગિરનાર ચેનલ પર 21 મિનિટનો વિશેષ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે, તો સાંભળવાનું ચૂકશો નહીં. રાજ્યમાં ચાલી રહેલો ઓપરેશન મ્યુલહન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ વધુ વિગતો આપી.
1: जो गुजरात पुलिस द्वारा ऑपरेशन म्यूलहंट 2.0 चलाया जा रहा है, जिसमें कल रात तक 92 फरियाद दाखिल हुई है. 182 आरोपियों को गिरफ्तार किया गया है, जिसमें 670 म्यूल अकाउंट पकड़े गए हैं. टोटल पूरे भारत के 3,464 गुना डिटेक्ट हो रहे हैं और टोटल ये जो ऑफेंसेस डिटेक्ट हुए हैं उसमें तो 1,649 करोड़ रुपीज के साइबर क्राइम हुए थे जो डिटेक्ट हुए हैं. सो ये पूरी ड्राइव पूरे गुजरात में हर एक यूनिट द्वारा चलाई जा रही है, जिसमें सबसे अच्छा परफॉर्मेंस देखे तो सूरत शहर ने एक ही दिन में 58 FIR दाखिल करके 77 आरोपियों को गिरफ्तार किया.
0: અરવલ્લી જિલ્લામાં વસ્તી ગણતરી 2027નો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં રહેઠાણક મકાનો અને કોમર્શિયલ એકમોની ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં બ્લોક બનાવીને એક સુપરવાઇઝર દ્વારા તેનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે. આ વર્ષે ડિજિટલ વસ્તી ગણતરી કરવામાં આવે છે, જેથી સમયની બચત, ચોક્કસ માહિતી એકત્રિત થઈ શકે. ચોટીલાના પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે આવેલા દૂધેલી ગામમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર મોરમનું ગેરકાયદેસર ખનન અને વહન કરતા એક હિટાચી મશીન, એક ડમ્પર અને 20 મેટ્રિક ટન મોરમ સહિત 90,10,000નો મુદ્દા માલ જપ્ત કરાયો હતો. નાયબ કલેક્ટર ST મકવાણાએ ફરી એકવાર ખનિજ ચોરી ઝડપી પાડી છે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે અને આવતીકાલે શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય હોવાથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણથી પશ્ચિમ દિશામાં પવનો ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, તેમજ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગના વડા AK દાસે વધુ વિગતો આપી.
2: अभी इसी स्थिति में गुजरात यूनियन टेरिटरी दमन दादरा नगर हवेली के लिए इस टाइप का पूर्वानुमान दिया है. अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा अगले 2 दिन गुजरात रीजन, सौराष्ट्र कच्छ दोनों रीजन में ही. उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा. पूरा समय गुजरात रीजन

0: में और उसके आगे दो दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कच्छ रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगी।
1: તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 88,000થી વધુ ખેડૂતોએ લાભ લીધો છે। ખેડૂતોને આ યોજના થકી ખેતી માટે વિવિધ લાભ મળતા ખેડૂતો ચિંતામુક્ત બન્યા છે અને સરકારનો આભાર માની રહ્યા છે। ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું કે આ ખેડૂત કુટુંબોને 52.80 કરોડથી વધુની સહાય રકમ સરકારે ચૂકવી છે। આ અંગે લાભાર્થી નટુભાઈ ગામીતે પોતાનો પ્રતિભાવ આપ્યો।
2: અત્યારે 3-1 વર્ષથી રેગ્યુલર મને 2000 નાણું મળે છે, જે મને ખેતીના કામ માટે નાના મોટા કામ માટે ઉપયોગી થતો છે। વર્ષે મને 6000 રૂપિયા મળે, એટલે 2000 ના 3 હપ્તા મળે વર્ષ। સરકારની યોજના સારી છે, મને ખેતીમાં મુક્ત અટકેલું કામ હોય ને તે નીકળી જતું છે।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેશે। પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે। રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીની ધરપકડ કરી અને હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે સાંભળીએ ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે.
2: સો ઈઝી.
3: પસાણો.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. સુરતમાં 18,800 કરોડ અને દમણમાં 2,970 કરોડથી વધુના વિકાસકામોનો પ્રારંભ કરાવશે. નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનાલ આજથી 3 દિવસની ભારતની મુલાકાતે આવશે. ભારત યુકે વિઝન 2035 સમીક્ષા બેઠકમાં બંને દેશના વિદેશમંત્રીઓએ વિવિધ પહેલોની પ્રગતિની સમીક્ષા કરી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. અમદાવાદમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સ્પર્ધા યોગને વૈશ્વિક રમત તરીકે માન્યતા આપશે. અને અંડર 18 હોકી સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ પાકિસ્તાન સામે અને મહિલા ટીમ ચીન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. શ્રી મોદી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણાધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. બાદમાં સાંજે તેઓ દમણની મુલાકાત લેશે, જ્યાં દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: क्षेत्रीय बुनियादी ढांचे को बड़ी गति देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के बीच कनेक्टिविटी को बढ़ाने के लिए वडोदरा मुंबई एक्सप्रेसवे के महत्वपूर्ण पैकेज राष्ट्र को समर्पित करेंगे. वे राष्ट्रीय राजमार्ग 56 के महत्वपूर्ण खंडों को 4 लेन बनाने की भी आधारशिला रखेंगे, जिससे आदिवासी क्षेत्रों और स्टैच्यू ऑफ यूनिटी तक पहुँच में सुधार होगा. जन कल्याण के तहत प्रधानमंत्री सूरत में 2400 घंटे आपातकालीन और ट्रॉमा केयर सुविधाओं से लैस एक आधुनिक 200 बिस्तरों वाले ESIC अस्पताल का भी उद्घाटन करेंगे. इसके अलावा गुजरात में ट्रांसमिशन नेटवर्क विस्तार, दहेज PCPIR और सरिगाम GIDC में उन्नत अपशिष्ट निपटान प्रणाली और वलसाड में आधुनिक बिजली वितरण उन्नयन सहित कई महत्वपूर्ण औद्योगिक बुनियादी ढांचा परियोजनाओं का भी आज शुभारंभ किया जाएगा. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: नेपाळना विदेश मंत्री शिशिर खानाल आजथी 3 दिवस भारतनी मुलाकाते आवशे. આ મુલાકાત દરમિયાન શ્રી ખાનાલ નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર જયશંકર સાથે મુલાકાત કરશે. નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન બંને દેશો વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા અને લોકસંપર્ક જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા સહિત પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ મુલાકાત નેપાળ અને ભારત વચ્ચેના સ્થાયી અને બહુપક્ષીય દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને યુકેના વિદેશ સચિવ યવેટ કુપરે ગઈકાલે નવી દિલ્હીમાં ભારત યુકે વિઝન 2035ની સમીક્ષા કરવા માટે પ્રથમ વાર્ષિક બેઠક યોજી હતી. બંને નેતાઓએ વિકાસ, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા અને સ્વચ્છ ઉર્જા તથા શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ભારત યુકે વિઝન 2035 હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ વ્યાપક આર્થિક અને વેપાર કરાર દ્વારા રજૂ કરાયેલી તકોનું સ્વાગત કર્યું અને તેને વહેલું અમલમાં મૂકવાની આશા વ્યક્ત કરી. તેમણે ભારત યુકે ટેકનોલોજી સુરક્ષા પહેલ હેઠળ વિવિધ પહેલોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે લશ્કરી પ્રશિક્ષકોના આદાન પ્રદાન સહિત નવી પહેલોનું તેમણે સ્વાગત કર્યું. વેપાર કરારની ચર્ચાઓને આગળ વધારવા માટે અમેરિકી વેપાર પ્રતિનિધિમંડળે ભારતની 4 દિવસની મુલાકાત પૂર્ણ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે પ્રતિનિધિમંડળ સાથે માલના વેપાર, નોન ટેરિફ પગલાં, કસ્ટમ્સ અને વેપાર સુવિધા, આર્થિક સુરક્ષા, સંરેખણ અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રો સહિત વિવિધ મુદ્દાઓ પર રચનાત્મક અને સકારાત્મક ચર્ચાઓ થઈ છે. બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને મજબૂત બનાવતા પરસ્પર લાભદાયી કરાર પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી છે. ગુજરાતમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપ દ્વારા 4 ઉમેદવારના નામ જાહેર કરાયા છે. સત્તાવાર યાદી મુજબ રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કંજારિયા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેશે.

0: ઉમેદવારો આગામી 8 તારીખ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. આ સાથે આંધ્રપ્રદેશમાં એનડીએ ગઠબંધનને રાજ્યસભાની 4 ખાલી બેઠકોમાંથી 3 તેલુગુ દેશમ પાર્ટી અને 1 બેઠક જનસેના પાર્ટીને ફાળવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ગઈકાલે રાત્રે એનડીએ ગઠબંધન ભાગીદારોની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરી હતી. શ્રી નાયડુએ કહ્યું કે આ નિર્ણય તમામ ગઠબંધન ભાગીદારોની સંમતિથી લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું, ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા આજે નાણાકીય નીતિ સમિતિના નિર્ણયો જાહેર કરશે. એસબીઆઈ રિસર્ચ અહેવાલ મુજબ વધતો ફુગાવો, ક્રૂડ ઓઇલના ભાવ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને સંભવિત નબળા ચોમાસા જેવા પડકારોનો સામનો કરવા માટે રેપો રેટમાં વધારો અયોગ્ય રહેશે. અહેવાલ સૂચવે છે કે રિઝર્વ બેંક બજારની તકલીફને દૂર કરવા અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે ટૂંકા ગાળાના વ્યાજદર અને પ્રવાહીતાના પગલાં અપનાવી શકે છે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: મુદ્રાસ્ફીતિ પર આધારિત મહંગાઈ સૂચકાંક 4% તક સીમિત રખને કા લક્ષ્ય ભારત સરકાર ને રિઝર્વ બેંક કો દિયા હૈ. અસાધારણ પરિસ્થિતિઓ મેં યહ સૂચકાંક 2 से 6% કે દાયરે મેં રખને કી ભી છૂટ હૈ. સોને એવં ચાંદી કે આભૂષણ તથા ખાનપાન સામાનો કી કિંમતે બઢને કે કારણ એપ્રિલ મેં યહ સૂચકાંક 3.48 પર થા, જો કી દિયે ગયે દાયરે કે અંદર હૈ. ઇસી કારણ વિશ્લેષકો કા માનના હૈ કી રિઝર્વ બેંક ઇસ બાર ભી વ્યાજ દરો મેં કોઈ બદલાવ નહીં કરેગા. આકાશવાણી સમાચાર કે લિયે મુંબઈ સે જીવન ભાવ સાહુ.
0: આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 1973માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ પૃથ્વી પરના જીવનનું રક્ષણ કરવાનો અને પર્યાવરણ સંરક્ષણ વિશે જનજાગૃતિ વધારવાનો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ પેસેન્જર કાર લોન્ચ કરી. તે મારુતિ સુઝુકી દ્વારા બનાવવામાં આવી છે. ફ્લેક્સ ફ્યુઅલ વાહનો એવા વાહનો છે જે પેટ્રોલ અને ઇથેનોલના વિવિધ મિશ્રણો પર ચાલે છે. આ પ્રસંગે શ્રી ગડકરીએ કહ્યું કે ફ્લેક્સ ફ્યુઅલથી આશરે 1.5 લાખ કરોડનું વિદેશી હુંડિયામણ બચી શકે છે.
2: હમારે દેશ સે કરીબ 22 से 23 લાખ કરોડ રૂપિયા હમ ફોસિલ ફ્યુએલ કે ઇમ્પોર્ટ કે લિયે ખર્ચા કરતે હૈ. હમારે પ્રધાનમંત્રીજીને કહા હૈ કે હમકો આત્મનિર્ભર ભારત બનાના હૈ. અગર આત્મનિર્ભર ભારત બનાના હૈ તો હમે ઇમ્પોર્ટ કો કમ કરના પડેગા ઓર એક્સપોર્ટ કો બઢાના હોગા. હમારે દેશ મે અગર યે ઇમ્પોર્ટ કો કમ કરના હૈ તો હમે અલ્ટરનેટિવ ફ્યુએલ ઓર બાયો ફ્યુએલ પર કાફી કામ કરને કી આવશ્યકતા થી. ઓર ઇસલિયે યે જો ઇન્ડસ્ટ્રી હૈ યહી હમારે દેશ કે ગ્રોથ કા ગ્રોથ ઇન્જિન હૈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભાગ લેનારા ખેલાડીઓને પોતપોતાના દેશોમાં આયુષ મંત્રાલયના યોગ 365 અભિયાનના વૈશ્વિક રાજદૂત બનવા હાગલ કરી છે. ગુજરાતના અમદાવાદમાં ચેમ્પિયનશીપના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આયુષ મંત્રાલયે યોગ સાથે જોડાયેલા રહેવા અને સમુદાયોમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે યોગ 365 અભિયાન શરૂ કર્યું છે. પ્રધાનમંત્રીએ વિશ્વભરના ખેલાડીઓને ચેમ્પિયનશીપ પછી પણ યોગ વિશે જાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખવા વિનંતી કરી છે.
3: હર બડા સ્પોર્ટ અપને સાથ એક પૂરા ઇકોસિસ્ટમ લેકર આતા હૈ. ये रोजगार के नए अवसर पैदा करता है. इसलिए जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा. यह ट्रेनर्स, स्पोर्ट्स साइंटिस्ट, रिसर्चर्स और इवेंट मैनेजर्स के लिए भी नए अवसर बनाएगा.
0: ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. મહિલા અંડર 18 એશિયા કપમાં ભારત ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હાર્યા વિના સેમીફાઇનલમાં પહોંચ્યું છે. ભારતીય મહિલા ટીમ આજે 9:30 વાગે ચીન સામે ટકરાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
4: નમસ્કાર. આજના અખબારોમાં મિશ્ર હેડલાઇન જોવા મળી છે. વરસાદના આગમનને વધાવતા રાજસ્થાન પત્રિકાએ લખ્યું મંગલ પ્રવેશ, સંદેશે આનંદો, કેરલમમાં ચોમાસાનું આગમનને શીર્ષક બનાવ્યું.

0: જ્યારે ગુજરાત સમાચારે યુદ્ધ રોકો અમેરિકી સંસદની ટ્રમ્પને તાકીદની હેડલાઇન બનાવી છે.
1: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. સુરતમાં 18,800 કરોડ અને દમણમાં 2,970 કરોડથી વધુના વિકાસકામોનો પ્રારંભ કરાવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. અને અંડર 18 હોકી સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ પાકિસ્તાન સામે અને મહિલા ટીમ આજે ચીન સામે ટકરાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM પર. પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 8:15 સાંભળશો વંદે માતરમ એક જય ઘોષ. આજ કાર્યક્રમ આપ ફરી સાંભળશો 2:00. નવા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક આપ સાંભળી શકશો 8:30 અને 9:05. 9 વાગે સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. આજ કે ફનકાર આ કાર્યક્રમ આપ સાંભળી શકશો 9:30. આજનો આ કાર્યક્રમ સોનમ કપૂર અભિનેત્રી પર કેન્દ્રિત છે.

દસ વાગીને 2 મિનિટે સાંભળશો ગુજરાતી ગીત. મસ્તીભર્યા ગીતોનો આપનો મનપસંદ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ પ્રસારિત કરીશું 10:30. થીમ પર આધારિત કાર્યક્રમ દિલસે 11:02. જૂના હિન્દી ફિલ્મી ગીતો આપ માણી શકશો કાર્યક્રમ તરન્નુમમાં 11:30. 12:05 યાદો કી મહેફિલ

મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર 12:30 હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સાંભળશો 1:01:30 સખી સહેલી આપનો આ મનપસંદ કાર્યક્રમ આપ સાંભળી શકશો 3:00 જેમાં આજે સાંભળશો હેલો સહેલી. 4:00 પિટારા જેમાં આજે રજૂ કરીશું હેલો ફરમાઈશ. સરગમ કાર્યક્રમ સાંભળશો 5:00.

સુરીલા ગુજરાતી ગીતો આપ સાંભળી શકશો 5:30 કાર્યક્રમ સુરીલી સાંજમાં. સુરીલા સફર સાંજે 6 વાગ્યે, 7 વાગે અને 7:20 કાર્યક્રમ જયમાલા. 8 વાગે સાંભળશો હવામહલ, જેમાં આજે સાંભળશો જરાસી આંખ લગ ગઈ, લેખન અને પ્રસ્તુતિ વીરેન્દ્ર પ્રસાદ. કાર્યક્રમોની રૂપરેખા સાથે નવા ફિલ્મી ગીતો આપ માણી શકશો કાર્યક્રમ ચિત્રલોકમાં 8:15. 9 વાગે કાર્યક્રમ આપકે લીએ,

9 વાગીને 30 મિનિટે ફિલ્મ સંગીત, 10 વાગે છાયાગીત, 10 વાગીને 30 મિનિટે સાંભળશો કાર્યક્રમ ઢલતી જાહેરાત. શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

0: રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.

0: અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
1: નમસ્તે શ્રોતાઓ.
0: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
1: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી.
0: અચ્છા.
1: તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
0: બરાબર. હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
1: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
0: બરાબર.
1: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ.
0: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
0: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય, તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
1: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
0: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
1: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
0: અચ્છા.
1: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે. એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
0: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે, સમજાવશો?
1: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
0: અચ્છા.
1: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
0: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
1: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. 96.7 FM પર આ છે વિવિધ

0: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે સવારના 10 થવા આવ્યા છે અને આ સમય છે મુખ્ય સમાચારનો. થોડી જ વારમાં સાંભળીએ મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેશે. સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે. નેપાળના વિદેશમંત્રી શિશિર ખાના લાજથી 3 દિવસ ભારતની મુલાકાતે આવશે. ભારત યુકે વિઝન 2035 સમીક્ષા બેઠકમાં બંને દેશના વિદેશમંત્રીઓએ વિવિધ પહેલોની પ્રગતિની સમીક્ષા કરી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને યુકેના વિદેશ સચિવ યવેટ કુપરે

0: ભારત યુકે વિઝન 2035ની સમીક્ષાની પ્રથમ વાર્ષિક બેઠક યોજી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની પ્રશંસા કરી. વેપાર કરારની ચર્ચાઓને આગળ વધારવા માટે અમેરિકી વેપાર પ્રતિનિધિમંડળે ભારતની 4 દિવસની મુલાકાત પૂર્ણ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. અમદાવાદમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 77થી વધુ દેશના સ્પર્ધકોએ ભાગ લીધો. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલહન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીઓની ધરપકડ કરી. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી. તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 88,000થી વધુ ખેડૂતોએ લાભ લીધો. અરવલ્લી જિલ્લામાં વસ્તી ગણતરી 2027નો પ્રારંભ થયો. અને અંડર 18 હોકી સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ પાકિસ્તાન સામે અને મહિલા ટીમ આજે ચીન સામે ટકરાશે. તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીત.

વૃક્ષ વૃક્ષને ડાળ ડાળમાં, ફૂલ ફૂલમાં નર્તન. જી હા શ્રોતા મિત્રો, આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે ક્લાઇમેટ એક્શન, એટલે કે આબોહવા પરિવર્તન સામે અસરકારક પગલાં. મિત્રો, પૃથ્વી આપણું એકમાત્ર ઘર છે. તેને સ્વચ્છ, હરિયાળું અને સુરક્ષિત રાખવાની જવાબદારી આપણી સૌની છે. વીજળી બચાવવી, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો અને વૃક્ષોનું જતન કરવું, આ બધું જ ક્લાઇમેટ એક્શનનો એક ભાગ છે. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીત. હવે સાંભળીએ પ્રેમશંકર ભટ્ટની આ સુંદર ગીતરચના સોલી કાપડિયાના સ્વરમાં.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

હવે સાંભળીએ ઉમાશંકર જોશીની આ ગીત રચના પરેશ ભટ્ટ અને સાથીઓના સ્વરમાં.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે આગળ સાંભળીએ કવિ શ્રી અવિનાશ વ્યાસની આ સુંદર ગીત રચના. નિગમ ઉપાધ્યાય અને અમી કોટેચાના સ્વરમાં

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીત વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ મસ્તીભર્યા ગીતોનો આપણો મનપસંદ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ.

કાર્યક્રમના આરંભે બાજીરાવ મસ્તાની ફિલ્મનું ગીત વિશાલ દડલાણીના સ્વરમાં આપે સાંભળ્યું. શ્રોતા મિત્રો, આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાઈ રહ્યો છે અને આ વર્ષની થીમ છે ક્લાઇમેટ એક્શન, એટલે કે પર્યાવરણ અને આબોહવાને સુરક્ષિત રાખવા માટેના સક્રિય પ્રયાસો. મિત્રો, હરિયાળું પર્યાવરણ અને ખુશહાલ જીવન એકબીજાના પૂરક છે. વૃક્ષો, પાણી, હવા અને પ્રકૃતિનું જતન કરવું એ માત્ર ફરજ જ નહીં, પરંતુ આવનારી પેઢી પ્રત્યેની આપણી જવાબદારી પણ છે. તો ચાલો પર્યાવરણ પ્રત્યેની જાગૃતિના સંદેશ સાથે માણીએ મસ્તીભર્યા, જોશીલા અને ધમાકેદાર ફિલ્મ ગીત.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7,000 ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો મસ્તી ભર્યા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. દિલ ધડકને દો આ ફિલ્મનું ગીત સાંભળીએ. યશિતા શર્મા, મનીષ કુમાર, શંકર મહાદેવન અને સુખવિંદર સિંઘના સ્વરમાં.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં હવે સાંભળીએ કપૂર એન્ડ સન્સ. આ ફિલ્મનું ગીત બાદશાહ અને સુકૃતિ કક્કરના સ્વરમાં.

0: കാണിക്കേ.
1: બધાઈ હો. આ ફિલ્મનું ગીત આપે હમણાં જ સાંભળ્યું. સ્વર હતો ગુરુ રંધાવા અને નેહા કક્કરનું.

0: શ્રોતા મિત્રો, પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રકૃતિના સંરક્ષણના સંદેશ અને મનોરંજનની મસ્તી સાથે આજનો ધૂમમસ્તીધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. આપણે સૌ પર્યાવરણને સ્વચ્છ રાખીએ અને જીવનને નિરાળું બનાવીએ. ધૂમમસ્તીધૂમ કાર્યક્રમ આપ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, અત્યારે સવારના 11 થવા આવ્યા છે અને આ સમય છે મુખ્ય સમાચારનો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. નેપાળના વિદેશમંત્રી શ્રી શેર ખાનાલ આજથી 3 દિવસ ભારતની મુલાકાતે આવશે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ દિવસ પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે જમ્મુમાં એક નવા પ્રાદેશિક હવામાન કેન્દ્રની સ્થાપનાની ઔપચારિક જાહેરાત કરશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે ભારતે રશિયા સાથે સહયોગ ઘટાડવા દબાણ કરવાના પશ્ચિમી પ્રયાસો નિરર્થક અને વૈશ્વિક સ્થિરતા માટે હાનિકારક છે. ભારતીય રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાગાલેન્ડ સરકારે રાજ્યભરમાં તમાકુ અથવા નિકોટીન ધરાવતા તમામ ખાદ્ય ઉત્પાદનોના

0: ઉત્પાદન, પરિવહન, વિતરણ અને વેચાણ પર એક વર્ષનો પ્રતિબંધ લાદ્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ડેનિશ વિદેશમંત્રી લાર્સ લોકે રાસ્મુસેન અને ડેનમાર્કના લોકોને બંધારણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 50 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્યાંક રખ્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને યુકેના વિદેશ સચિવ યવેટ કુપરે ભારત યુકે વિઝન 2035ની સમીક્ષાની પ્રથમ વાર્ષિક બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. અમદાવાદમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 77થી વધુ દેશોએ સ્પર્ધા કરી. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી આજ સવાર સુધીમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ દિલ સે. મિત્રો, આજના આ કાર્યક્રમમાં અમે આપને સંભળાવીશું સંગીતકાર ઇલિયા રાજા દ્વારા સંગીતબદ્ધ કરાયેલા કેટલાક સુંદર ગીતો. આરંભ કરીએ સદમા ફિલ્મના ગીત સાથે. સ્વર સુરેશ વાડકરનો, ગીતકાર ગુલઝાર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આવો હવે સાંભળીએ પા ફિલ્મનું આ ગીત, કે ભવંતરી તથા શ્રવણના સ્વરમાં સંગીતકાર ઇલેયારાજા, ગીતકાર સુઆનંદ કિડકિડે.

મિત્રો, આજના દિલસે કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો સંગીતકાર ઇલિયા રાજાના સંગીતબદ્ધ કરેલા કેટલાક ગીતો. તેઓએ હિન્દી ફિલ્મી જગતમાં ખૂબ ઓછું કામ કર્યું છે, પણ ખૂબ નોંધપાત્ર કામ કર્યું છે. તેમના સંગીતબદ્ધ કરેલા ગીતો ઓછા છે, પણ ખૂબ સુંદર છે. આવો હવે સાંભળીએ મહાદેવ ફિલ્મનું આ ગીત આશા ભોસલે તથા સુરેશ વાડકરના યુગલ સ્વરોમાં.

આ ગીત સાથે આજનો દિલસે કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ તરન્નુમ. મિત્રો, આજે છે વિશ્વ પર્યાવરણ દિવસ. આપણી માતા જેના ખોળામાં આપણે ઉછર્યા, દાણો પાણી પામ્યા, એ ધરતી માતા પુકાર કરી રહી છે, આપણને કંઈક કહી રહી છે. તો આવો આપણે કાન દઈને સાંભળીએ કે તે શું કહી રહી છે અને સામે આપણી ભાવના શું હોવી જોઈએ.

અને હવે સામે આપણી ભાવના શું હોવી જોઈએ એનો જરા પ્રતિઘાત જોઈએ. આપે જે ગીત સાંભળ્યું તે આઈના ફિલ્મનું હતું, સ્વરલતા મંગેશકરનું, અને સંગીત નૌશાદનું. અને હવે જે ગીત આપ સાંભળશો તેનો સ્વર છે જસપાલ ભટ્ટ જસપાલ સિંઘનો, ગીત સંગીત રવિન્દ્ર જૈનના, અને ફિલ્મ ગીત ગાતા ચલ.

આપણું ભવિષ્ય આપણા હાથમાં છે. હવા, પાણી, ખોરાક, અત્યારે જે રીતે દૂષિત થઈ રહ્યું છે તેને દૂષિત થતું રોકવું, તે દિશામાં પ્રયત્ન કરવો, તે અત્યારના સમયની ખૂબ મોટી અને વિસ્તૃત માંગ છે. અન્ન ઉગાડનાર ખેડૂતની લાગણી કંઈક આમ છે.

ખાનદાન ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. આશા ભોસલે, મોહમ્મદ રફીના સ્વરમાં, રાજેન્દ્ર કૃષ્ણના બોલ, રવિની ધૂન. અને લહેરાતા ખેતર જોઈને કંઈક આવી લાગણી મનમાં જાગે.

0: பருத்து பருத்து முள்ளகாய பேசாய கைய தருவாய் முள்ளகாய பேசாய கைய தருவாய்
1: લવ ઇન સિમલા ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર તથા સાથીદારોના સ્વરમાં રાજેન્દ્ર કૃષ્ણના બોલ, ઇકબાલ કુરેશીની ધૂન. તો મિત્રો, પૃથ્વી પોતાની શક્તિનો સદુપયોગ કરી માનવ જીવનને સુરક્ષિત રાખે છે અને સમગ્ર શૃંખલાને ચાલતી રાખે છે. પૃથ્વી પરના જંગલ, નદી, મહાસાગર, વરસાદ, ઠંડી, ગરમી બધું જ એકબીજા સાથે સુસંગત છે અને સમગ્ર જીવસૃષ્ટિને તે જીવિત રાખે છે. પણ માનવજીવો આ બધી વસ્તુઓનો વધુ પડતો દુરુપયોગ કરી આ આખી શૃંખલાને ખોરવી નાખે છે. પરિણામે સમગ્ર પૃથ્વી પરથી એક પછી એક બધું જ તૂટતું જાય છે અને નષ્ટ થતું જાય છે. પરિણામ આપણે જોઈએ જ છીએ. અતિવૃષ્ટિ, અનવૃષ્ટિ, ધરતીકંપ, વાવાઝોડા અને સુનામી.
2: ગગન ઝંઝનાદહા

નાસ્તિક ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું, લતા મંગેશકર, હેમંત કુમારના સ્વરમાં, પ્રદીપના બોલ અને સી રામચંદ્રની ધૂન. તો મિત્રો, જો ધરતી પર બધું યોગ્ય રીતે ચાલે, પૃથ્વી પર બધું જ જેમ ચાલવું જોઈએ તે રીતે ચાલે, તો શું સંજોગો હોય? આવો જોઈએ.

આદમી ઓર ઇન્સાન ફિલ્મનું ગીત હમણાં જ આપણે સાંભળ્યું આશા ભોસલે તથા મહેન્દ્ર કપૂરના સ્વરમાં, સાહિરના બોલ રવિની ધૂન. મિત્રો, એક સજીવ અને સભાન વ્યક્તિ તરીકે આપણે આ દિશામાં વિચારવું પડશે, બીજાને સભાન કરવા પડશે, એ દિશામાં કામ કરવું તેમજ કરાવવું પડશે, અને તો જ આબોહવા, પાણી અને ખોરાકમાં ઝેર ભળતું અટકશે. પણ એ કેવી રીતે થાય? તો શરૂઆત કરીએ વૃક્ષો વાવવાથી અને તેનું સંવર્ધન કરવાથી. ત્યારબાદ પાણીનો વેડફાટ અટકાવવો, ખેતીમાં કુદરતી ખાતરનો ઉપયોગ થાય તે માટેના પ્રયત્નોમાં સાથ આપવો, અને હા, મુખ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બિલકુલ બંધ કરી દેવો. તે ઉપરાંત વીજળી બચાવવી, વસ્તુઓને ફરી ઉપયોગમાં લેવાય તે રીતે વાપરવી, એટલે કે ડિસ્પોઝેબલ વસ્તુઓથી દૂર રહેવું, કચરાનો યોગ્ય નિકાલ થાય તે બાબતે ખાસ ધ્યાન રાખવું, સૌર ઉર્જાનો ઉપયોગ કરવો, અને એવા અનેક નાના મોટા રોજના કાર્યો આપણે ધ્યાન રાખીને કરવા, અને તો જ આ સમસ્યા હળવી થશે. બાકી તો આપણી પવિત્ર લોકમાતા ગંગા નદી પણ આમ જ સંદેશો આપી રહી છે કે

રામ તેરી ગંગા મેલી ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા છો સુરેશ વાડકર સાથીઓના સ્વરમાં, ગીત સંગીત રવિન્દ્ર જૈનના. તો મિત્રો, આવો પ્રાચીન પરંપરાઓ તરફ પાછા વળીએ. પર્યાવરણ સંવર્ધનની દિશામાં આજથી જ પગલાં ભરવાનો નિશ્ચય કરીએ. આજનો દિવસ તેના માટે એકદમ યોગ્ય છે. તો આવો આજે જ પ્રતિજ્ઞા કરીએ, ધરતી માતાનો પોકાર વ્યર્થ નહીં જવા દઈએ. આપણાથી બનતા તમામ પ્રયત્નો આ દિશામાં ચોક્કસથી કરીશું. અને આ સંદેશ સાથે આજનો આ કાર્યક્રમ સમાપ્ત કરવાની ઈશિતાને રજા આપશો. નમસ્કાર. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 12 વાગે સાંભળશો આજના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. નેપાળના વિદેશમંત્રી શ્રી શિરખાનાલ આજથી 3 દિવસ ભારતની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક પેડ માં કે નામ જેવા અભિયાનોએ દર વર્ષે લગભગ 1.1 લાખ હેક્ટર જંગલ ઉમેરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રિપુરાની મુલાકાતે બીએસએફના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને ઉચ્ચ સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. ભાજપ પ્રમુખ નીતિન નવીને તમિલનાડુ રાજ્ય પાર્ટીના વડા કે અન્નામલાઈનું પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું સ્વીકારી લીધું. કેન્દ્ર સરકારે વિદેશી સંસ્થા કે રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી રોકાણમાંથી મૂડી લાભ અને વ્યાજની આવક પર કરમુક્તિ આપી. ઓમાનમાં ઓફશોર લોડિંગ સુવિધા નજીક થયેલા વિસ્ફોટ બાદ ઓમાને તેના મુખ્ય મીના અલ ફહલ નિકાસ ટર્મિનલ પર ક્રૂડ ઓઇલ લોડિંગ કામગીરી બંધ કરી દીધી. ગાંધીનગર ખાતે બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરે 6,750 છોડ રોપી પર્યાવરણ દિવસની ઉજવણી કરી. રાજ્યમાં છેલ્લા 12 વર્ષમાં વિજ્ઞાનના પ્રસાર માટે 4 જેટલા રિજનલ સાયન્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેની 25.64 લાખથી વધુ વિજ્ઞાન પ્રેમીઓએ મુલાકાત લીધી છે. આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આકાશવાણીના પુડુચેરી સ્ટેશને આજે વોકેથોનનું આયોજન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. અમદાવાદમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 77થી વધુ દેશોએ સ્પર્ધા કરી. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી આજ સવાર સુધીમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં

0: પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે વૃક્ષારોપણ કર્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: दर्शकों खबरदार, जो ब्रेकिंग न्यूज बनवाती बचवू हो तो पैसा मोकलती वक्त नाम ने पैसा नी रकम हमेशा फरी चकासी लो।
1: RBI कहे छे कोई ने पण पेमेंट करती वक्ते जरा ध्यान थी।
2: 96.7 FM पर आप सांभळी रह्या छो विविध भारतीनुं अमदावाद केन्द्र। આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી સાંભળશો। બરાબર 12:05 યાદો કી મહેફિલ, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સૈયર, 1 સુરીલા સફર, 2 વંદે માતરમ 1 જય ઘોષ, 2:35 ગુજરાતી ગીત સુગમ સંગીતનો કાર્યક્રમ, 3 સાંભળશો હલો સહેલી, 4 પિટારામાં હલો ફરમાઈશ, 5 સરગમ, 5:30 સુરીલી સાંજ અંતર્ગત ગુજરાતી ફિલ્મી ગેરફિલ્મી ગીતો, 6 સુરીલા સફર, 7 જયમાલા, 8 હવામહેલ, 8:15 ઝરોખા અને ત્યારબાદ ચિત્રલોગ, 9 આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 છાયા ગીત તથા 10:30 ઢલતી જાય રાત। હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી।
3: રહે હૈ વિવિધ ભારતે રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન, આઈએ સુને કાર્યક્રમ યાદો કી મહેફિલ। કાર્યક્રમ કી શરૂઆત મોહમ્મદ રફી કી આવાઝ સે, સાહિર લુધિયાનવી કે બોલ, લક્ષ્મીકાંત પ્યારેલાલ કા સંગીત, ફિલ્મ મન કી આંખેં।

0: સહિયરને મળ્યો છે આપ સૌનો વાલ ભર્યો હાથ, અને આપને મળ્યો છે મનગમતા એવા સહિયરનો સાથ. નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહિયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
1: અરે વાહ, આજે તો સ્ટુડિયોમાં સરસ મજાની સુગંધ આવી રહી છે ને કઈ. હે, આ તો મોગરાની સુગંધ છે, બહુ જ સરસ સુગંધ છે. અલ્પા, આજે તમે કોઈ નવું પરફ્યુમ લગાવીને આવ્યા છો કે શું?
0: સુગંધ છે પણ આર્ટિફિશિયલ નહીં લિપિ, આ ઓરિજિનલ ફ્લેવર છે. ડેન્ટણેન, આ જુઓ હું તમારા માટે આજે કંઈક લાવી છું.
1: વાવ, મોગરાનો ફૂલ મારા માટે, સો લવલી, થેન્ક યુ સો મચ. પણ અલ્પા, આ તમે ક્યાંથી લાવ્યા?
0: લિપિ, યાદ છે મેં વાત કરી હતી કે વિશ્વ પર્યાવરણ દિવસે હું વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગઈ હતી. દર થોડા થોડા દિવસે હું ત્યાં જતી હોઉં છું. આજુબાજુથી નીંદણ કાઢવાનું કામ હોય કે પછી થોડી ખેડ કરવાની હોય, એવું બધું કરવા આજે પણ ગઈ હતી, અને ત્યાં મેં મોગરા ખીલેલા જોયા તો મને તમે યાદ આવ્યા.
1: વાહ, વૃક્ષારોપણ પછી એની સંભાળ લેવા પણ જાઓ છો તમે? આ ખરેખર સારી વાત છે, અને સંભાળ ભલે તમે લેતા હો, પણ સારી વાત એ છે કે મને હવે મોગરાના ફૂલ મળતા રહેશે, હે ને?
0: તમને મોગરાના ફૂલ અને એની સુગંધ મળતી રહે ને, એના માટે મેં કંઈક વિચાર્યું છે.

0: શું વિચાર્યું છે?
1: આ વખતે તમારી બર્થડે આવે ને એટલે મોગરાનો છોડ તમને ગિફ્ટ કરીશ, અને પછી એના ઉછેરની જવાબદારી તમારી. હો
0: હા, એ તો છે જ. આ સરસ વિચાર છે ને. અલ્પા, આવતા મહિને મારા મમ્મીનો જન્મદિવસ આવે છે. હું એને ડમરૂનો છોડ ગિફ્ટ કરીશ. એની સુગંધ સરસ હોય છે અને એ પૂજા કરવામાં પણ વપરાય છે, એટલે મમ્મી ખુશ થઈ જશે.
1: આ છોડ, આ વેલા, આ મોટા મોટા વૃક્ષો હંમેશા આપણને કેટલા ઉપયોગી થતા હોય છે નહીં? મિત્રો, એક ઝાડનું મહત્વ શું હોય એ તો આવા ઉનાળામાં ખબર પડી જ જાય. ક્યાંક ગયા હોઈએ અને વાહન પાર્ક કરવું હોય તો બધા લોકો ઝાડના છાયામાં જ વાહન પાર્ક કરવાનું પસંદ કરે છે.
0: અરે, ચાર રસ્તા હોય કે રેડ સિગ્નલ હોય, ઝાડનો છાંયો દૂર હોય ને તો પણ લોકો ઝાડના છાંયે જ ઊભા રહીને ગ્રીન સિગ્નલ થવાની રાહ જોતા હોય છે. કારણ કે ગરમી તો જુઓ ભાઈ, વર્ષે વર્ષ વધતી જ જાય છે.
1: એ જ તો. સામાન્ય રીતે તો કોઈ પણ રેકોર્ડ બ્રેક થાય તો એ ખુશીનો અવસર હોય છે, નવા કીર્તિમાન સ્થાપિત થાય એ ઉજવણીનો સમય હોય. પણ અહીંયા તો ગરમી જ પોતાનો જૂનો રેકોર્ડ બ્રેક કરી રહી છે, અને આ ચેતવાનો અવસર છે.
0: આમ જુઓ તો પૃથ્વી હોય કે કુદરત, કંઈ બોલતા નથી, કોઈ ઉપદેશ પણ નથી આપતા. પણ હા, સંકેત ચોક્કસ આપે છે. સમુદ્રની વધતી સપાટી, અલગ અલગ જગ્યાએ લાગતી વિકરાળ આગ, હીટ વેવ, પીગળતા ગ્લેશિયર્સ, ગરમીનો વધતો જતો અહેસાસ, આ બધા કુદરત તરફથી મળતા સંકેતો છે.
1: અને એટલે જ વિશ્વ પર્યાવરણ દિવસની આ વર્ષની થીમ ક્લાઇમેટ ચેન્જ, એટલે કે આબોહવા પરિવર્તન પર કેન્દ્રિત છે. પૃથ્વી તરફથી આવતા તાકીદના સંકેતો અને આપણે જે પગલાં લેવાના છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણને વધુ સુરક્ષિત અને ટકાઉ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
0: જ્યારે પણ પર્યાવરણની વાત આવે બહુ બધી ચર્ચાઓ થાય, સોશિયલ મીડિયા પર મેસેજીસની આપલે થાય, વિચારો રજૂ થાય, મોટી મોટી વાતો પણ થાય કે પ્રદૂષણ વધી ગયું છે, ગરમી વધી ગઈ છે. પણ બસ એસી રૂમમાં બેસીને ગ્લોબલ વોર્મિંગની થયેલી ચર્ચા થોડા જ સમયમાં ભૂલાઈ જતી હોય છે.
1: તો ચાલો આજે આ પર્યાવરણ દિવસે માત્ર સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવાને બદલે રિયલ લાઈફમાં એક નાનું સ્ટેપ લઈએ, એવી કેટલીક નાની નાની બાબતોને, આદતોને અમલમાં મૂકીએ જે સાવ સરળ છે. જેમ કે ઘરમાં કે સોસાયટીમાં ઓછામાં ઓછો એક છોડ વાવીએ અને એને ઉછેરવાની જવાબદારી લઈએ.
0: બજારમાં જતી વખતે ઘરની કાપડની થેલી સાથે રાખવાની આદત પાડીએ.
1: ઘર કે ઓફિસમાંથી નીકળતી વખતે લાઇટ અને પંખા બંધ કરવાનું યાદ રાખીએ.
0: પાણીનું દરેક ટીપું કિંમતી સમજીને તેનો બગાડ થતો રોકીએ.
1: મિત્રો, એટલું યાદ રાખીએ કે કુદરત આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે, પરંતુ વધુ ને વધુ સુવિધાઓ માટેનો આપણો લોભ નહીં. આપણી એક નાની ભૂલ, જેમ કે રસ્તા પર પ્લાસ્ટિક ફેંકવું કે બિનજરૂરી પાણીનો બગાડ કરવો, આપણા જ ભવિષ્યને જોખમમાં મૂકે છે.
0: જો આજે આપણે કુદરતને સાચવીશું તો જ આવતીકાલ આપણને સાચવશે. બદલાવની શરૂઆત આપણા પોતાનાથી જ કરીએ. અને હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ અને સાંભળીએ એક સરસ મજાની વાતચીત. આવો સાંભળીએ ડોક્ટર એપી સિંઘ સાથેની હિતેશ માવાણીની વાતચીત.
2: શ્રોતા મિત્રો, આપ જાણો છો તેમ 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. મિત્રો, આપણા જીવન અને પર્યાવરણ બંને એકબીજાના પૂરક છે, અને વિશ્વ પર્યાવરણ દિવસની આજની જે થીમ છે, વિશ્વ પર્યાવરણ દિવસ આજનો જે વિષય છે, તો આ અંગે વાતચીત કરવા માટે વન વિભાગના અગ્ર મુખ્ય વનસંરક્ષક શ્રી, પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, અને ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર એપી સિંહ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. સૌપ્રથમ તો ડૉક્ટર સિંઘ, આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે.
3: થેન્ક યુ, આભાર.
2: સૌપ્રથમ તો આપણે શ્રોતા મિત્રોને જણાવીએ કે આ વિશ્વ પર્યાવરણ દિવસ છે તેની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ અને તેની પાછળનો હેતુ શું છે?
3: શ્રોતા મિત્રો, બધાને નમસ્કાર. આપણે પર્યાવરણની વાતો કરતા હોઈએ છીએ અને કુદરતે આપણે જે પણ આપ્યું છે બધું પરફેક્ટ આપ્યું છે, પણ આપણી એક્ટિવિટી દ્વારા એને સારું બના

0: भी सकाय के खराब बनावी सकाय। रहेवा माटे अपनो पर्यावरण सरस होवो जोईए कि पॉल्यूटेड होवो जोईए ए आपणा बधाना ऊपर होय छे। अने आ पर्यावरण शब्द अपने चारों बाजूना जो आवरण छे ए शुद्ध होवो जोईए त्यारे अपना लोको सारी रीते रही शकाय, एक्टिविटी करी शकाय अने अपने विकास पामी शकाय। आ तमाम बाबतो ध्याने राखीने वैश्विक स्तरे युनाइटेड नेशंस द्वारा 1972 मां वर्ल्ड एनवायरमेंट डे नी स्थापना करवामां आवी। त्यारथी दर वर्षे वर्ल्ड एनवायरमेंट डे एटले कि विश्व पर्यावरण दिवस योजवामां आवे छे। ज्यारे कोई पण दिवस योजवामां आवे त्यारे अमारे तमाम लोकोने आ बाबते जागृत करवानुं छे कि अपने पर्यावरण ने कई रीते शुद्ध करी शकाय, कई रीते बचावी शकाय, कई रीते बेहतर बनावी शकाय। आ बाबतनी तमाम देशों में, तमाम दुनिया में आ बाबतनी चर्चा करवामां आवे छे। अने आजे आ प्रोग्राम दुनियाना सौथी मोटा जागृत प्रोग्राम छे, जे आजना दिवसे आखी दुनिया में, आ तमाम देशों में, तमाम राज्यों में अने दरेक दरेक गामडा गामडा सुधी आ बाबतनी चर्चा करवामां आवे छे।
1: એટલે કે 1972થી શરૂ કરી અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આ એક ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. અને આપણે જેમ વાત કરી એમ જે જેને કહેવાય ને કે જેનું ઉજવણી સૌથી મોટા પાયામાં વન ઓફ ધ લાર્જેસ્ટ સેલિબ્રેશન એ રીતે થાય છે. વિશ્વના મોટાભાગના દેશો સાથે સાથે રાજ્ય સરકારો એનજીઓસ પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં સક્રિય હોય છે, સાથે સાથે વિદ્યાર્થીઓ વિદ્યાર્થી સંગઠનો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. ડૉક્ટર સિંઘ, આ વર્ષની એટલે કે 2026ની વિશ્વ પર્યાવરણ દિવસની જે થીમ છે એ કઈ છે?
0: યસ, કોઈ પણ પ્રોગ્રામ યોજવામાં આવે વૈશ્વિક સ્તરે, ગ્લોબલ સ્તરે, ત્યારે યુનાઇટેડ નેશન્સના જુદા જુદા પ્રોગ્રામ દ્વારા એની દર વર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે. અને આ થીમ ઉપર જાગૃતિ કેળવવામાં આવે છે અને તમામ પ્રોગ્રામ એના આધારે હોય છે. આ વર્ષની એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 2026ની જે થીમ રાખવામાં આવી છે એ છે ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર.
1: એટલે કે ડૉક્ટર સિંઘ, આ વર્ષની થીમ છે 2026ની ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર. તો આ થીમમાં નેચર એટલે કે કુદરત, ક્લાઇમેટ એટલે કે હવામાન, અને જેના વિશે આપણે ગંભીરતાપૂર્વક ચિંતન કરવાનું છે તે માનવ જાતિના ફ્યુચર એટલે કે ભવિષ્ય વિશે પણ છે. તો આ એક કો રિલેટેડ થીમ છે, તો એના વિશે આપ જરાક વિસ્તૃતિપૂર્વક શ્રોતાઓને સમજાવો.
0: જોઈએ કે સૌથી પહેલી અગર વાત કરીએ તો આપણે ઇન્સ્પાયર્ડ બાય નેચર. હવે નેચર છે કુદરતે દ્વારા હજારો લાખો વર્ષોમાં આ નેચર, વનો છે, વનસ્પતિઓ છે, વેટલેન્ડ્સ છે, મેંગ્રુવ છે, આપણા વન્ય પ્રાણીઓ છે, નેશનલ પાર્ક છે, સેન્ચ્યુરીઝ છે, ઝીલો છે, સમુદ્રી કાંઠા છે, કોસ્ટલ એરિયા છે, એ તમામ નેચર છે. અને આપણે બધા લોકો આ નેચર પ્રત્યે આકર્ષિત થઈએ છીએ અને ઘણું બધું શીખીને આવીએ કે નેચર, જે કુદરતે બનાવેલી નેચર છે, એને આપણે કન્ઝર્વ કરવો જોઈએ, આપણે સંરક્ષિત કરવો જોઈએ. અને આ નેચર રહેશે તો તમારા ક્લાઇમેટ શુદ્ધ રહેશે. ક્લાઇમેટ એક્શન જે આપણે લેવાના છે તે ક્લાઇમેટ વ્યવસ્થિત રહેશે, અને અગર વ્યવસ્થિત રહેશે તો આ નેચર ક્લાઇમેટના લીધે અમારા ફ્યુચર પણ વ્યવસ્થિત રહેશે, ઉજ્જવલ રહેશે. એના માટે અગર તમે આજે જોઈએ, આજે જોવાની એ જરૂરત છે

0: કે આપણી પોપ્યુલેશન વસ્તી સતત વધી રહી છે, ડિમાન્ડ આપણી દરેક નેચરલ રિસોર્સની ડિમાન્ડ પણ વધી રહી છે. આપણે જે વાત કરીએ નેચરલ રિસોર્સના એક્સપ્લોઇટેશન વધી રહ્યું છે. આપણે જે નેચરલ રિસોર્સનું જે એરિયા છે એ લગાતાર ઓછું થઈ રહ્યું છે, આમાં વધારો થતો નથી. એને કન્ઝર્વેશનની આપણે વાત કરીએ, પોપ્યુલેશન વધવાના કારણે તમે જુઓ કે આપણે અર્બનાઇઝેશન વધી રહ્યું છે સતત. 50% જેટલા લોકો આજે શહેરોમાં રહેવા મળ્યા છે અને ગુજરાત પણ એક અર્બનાઇઝ સ્ટેટ થઈ ગયા છે. ત્યાં આજે પણ 50%થી વધારે લોકો અર્બન એરિયાઝમાં રહે છે.
1: ગુજરાતમાં તો ખાસ કરીને અર્બનાઇઝેશનનો રેશિયો એટલે કે પ્રમાણ દેશના સૌથી વધારે છે તેમ માનવામાં આવે.
0: બિલકુલ છે. અને ઇન્ડસ્ટ્રીલાઇઝેશન આપણા રાજ્ય જે છે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે, ઇન્ડસ્ટ્રીલાઇઝેશન વધી રહ્યું છે તો એમાં પોલ્યુશનનું પણ માત્રા વધશે જ. આ રીતે અને જે વિકાસ, આ ગુજરાત એક ઓલમોસ્ટ વિકસિત રાજ્ય તરીકે છે તો, અને જે હાલમાં પણ જે વિકાસમાં આપણે હરણફાળ ભરી રહ્યા છીએ, તો હવે જે જરૂરિયાત છે એના માટે જે નેશનલ સ્ટેન્ડર્ડ્સ નક્કી કર્યા છે કે એક બાજુ આપણે વ્હીકલ્સ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, લોકોની અવર જવર છે, ટ્રાન્સપોર્ટેશન છે, એના કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્રીન હાઉસ ગેસીસના કારણે અમારા પર્યાવરણ, અમારા વાતાવરણ કેવું થઈ રહ્યું છે, જેને સુધારવાની તાતી જરૂરિયાત છે. એના માટે રાજ્ય સરકાર, તમામ લોકો, એનજીઓ, ઇન્ડસ્ટ્રીલિસ્ટ, તમામ લોકો કામ કરી રહ્યા છે. પણ આપણે વિચાર કરવાની એ જરૂરત છે કે જે આપણે કરી રહ્યા છે એ પૂર્ણ છે, આપણે બરોબર છે કે આપણે આમાં વધારો ઘટાડો કરવાની જરૂરત છે. પણ આ તો એક બાજુ છે જે આપણે એને ઉપર કામ થઈ રહ્યા છે. પણ હું એક ફોરેસ્ટ ઓફિસર તરીકે, અમારું જો કામ છે વનો અને વન્ય પ્રાણીઓ, ફોરેસ્ટ કવર, ટ્રી કવર વધારીને પર્યાવરણને કઈ રીતે સ્વચ્છ કરી શકાય એ વન વિભાગ અને રાજ્ય સરકાર મોટા પાયે કરી રહી છે.
1: ડૉક્ટર સિંઘ, આપે જેમ જણાવ્યું તેમ જે સતત વધતી જતી વસ્તી છે તેને પરિણામે કુદરતી સંતુલન, નેચરલ બેલેન્સ છે એ ખોરવાઈ જવાનો એક ડર છે. અને આ ઉપરાંત જેને આ વર્ષની થીમ છે ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર, તો ક્લાઇમેટ સામેની જે મોટામાં મોટી ચેલેન્જીસ છે તો એ આ વર્ષે ભારતના ઘણા બધા શહેરોમાં આ સિઝન દરમિયાન, ઉનાળાની સિઝન દરમિયાન 45+ ટેમ્પરેચર રહેલું, અને આ એક હીટવેવની સમસ્યા છે, તેની સાથે સાથે મેલ્ટિંગ ગ્લેશિયર્સ એટલે કે જે હિમનદીઓ છે ખાસ કરીને હિમાલય અને આલ્પાઇન વિસ્તારોમાં એ ગ્લેશિયર્સ પીગળતી જતી છે એ પણ એક ચિંતાનો વિષય છે. અને સાથે સાથે જંગલોમાં વન વિસ્તારમાં દાવાનળ ફાટી નીકળે છે આ સિઝનમાં, એ પણ એક ક્લાઇમેટનો એક મોટામાં મોટા ચેન્જીસ રહેલા છે, એના વિશે આપ વિસ્તૃત રીતે વાત કરો.
0: જોઈએ, બહુ સરસ વાત જે મેં વાત કરી કે આપણે 50% અને 2050 સુધી આપણા જે દુનિયામાં જે અર્બનાઇઝેશન છે 70% લોકો અર્બન એરિયાઝમાં સુધી પહોંચી જશે, ઇન્ડસ્ટ્રીનો સતત વિકાસ થશે. અને આખી દુનિયામાં લોકો ચિંતિત છે કે આપણા જે ટેમ્પરેચર જે વધી રહ્યા છે, તો ટેમ્પરેચર વધવાથી આ તમે જે અમને વાત કરી એ તમામ સમસ્યાઓ, ચાહે ફોરેસ્ટ ફાયર હોય, ગ્લેશિયરના મેલ્ટિંગ ઓફ ધી ગ્લેશિયર હોય, સાયક્લોન હોય, તમામ બાબતો જો છે એ ટેમ્પરેચરના લીધે રહ્યા છે. ગ્લોબલ સ્તરે નક્કી કરવામાં આવ્યા કે હમણાં સુધી જે પણ મુશ્કેલી થઈ છે એને ડામવા માટે 1.5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરથી વધવો જોઈએ નહીં. પણ એવી ખબરો આવી રહી છે કે આપણે ભવિષ્યમાં 1.5 ડિગ્રી ટેમ્પરેચરથી વધુ થઈ શકે એવી સંભાવના છે, અને આ થવાથી કેટલી મુશ્કેલીઓ ઊભી થઈ શકશે તેમ છે. હવે એજ

0: ફોરેસ્ટ ઓફિસર, મારે મને શું લાગે છે કે હમણાં જ હું એક ટીવી પર જોતા હતા કે એક માણસ પોતાના પાસે થર્મોમીટર છે અને થર્મોમીટરમાં એ કહે છે કે એ ટેમ્પરેચર બહાર 43 ડિગ્રી છે, અને પછી એક બળના ઝાડના નીચે લાયા તો એને કીધું કે આ તો 33 ટેમ્પરેચર છે. એટલે કે 9 થી 10-11 ડિગ્રી ઝાડના નીચે ટેમ્પરેચર થઈ જાય. અને હવે જો તમે ઝાડનું મહત્વ, વનોના મહત્વ, સાગરનું મહત્વ, વેટલેન્ડનું મહત્વ, આ પર્યાવરણ, ક્લાઇમેટ એક્શન ઓર ફ્યુચર જનરેશન માટે કેટલું અગત્યનું છે, તો હવે તમે જાણો છો કે વન વિભાગ શું કરી રહ્યા છે. અમારું જે કામ છે કે અમારે ફોરેસ્ટ કવરને સદંતર વધારવું છે. 33% જ્યોગ્રાફિકલ એરિયાના ફોરેસ્ટ કવર હોવું જોઈએ
1: આદર્શ પ્રમાણે.
0: પણ ગુજરાતમાં એટલા વિકસિત રાજ્ય હોવા છતાં આપણે 11% પર છીએ. તો આપણે શું કરી રહ્યા છીએ, સતત વાવેતરની કામગીરી મોટા પાયે કરી રહ્યા છીએ. આમાં તમે જાણ્યું હશે કે વન કવચ મિયાવાકી પદ્ધતિથી આખા રાજ્યમાં દર વર્ષે 1000 વન કવચ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે તમે હીટ વેવ્સની વાત કરો, હીટ સ્પોટની વાત કરો, તો અમે એક ગ્રીન સ્પેસ તૈયાર કરી રહ્યા છે. અને જ્યાં જ્યાં ગ્રીન સ્પેસ હશે ત્યાં પર્યાવરણ સારામાં સારા થશે. તો એક જે અમે આ કામ શરૂ કર્યા. બીજા કામ અમે કીધું કે અમારે જે વાવેતર છે, જે પ્લાન્ટેશન્સ છે, એ અમારા એવા ઝાડોના હોવો જોઈએ જે અમારા પોતાના હોય, નેચરલ હોય, ઇન્ડિજિનસ હોય, નેટિવ હોય. એના માટે અમે શું કર્યા કે અમે એક નવી પહેલ શરૂ કરી કે અમે આઈડેન્ટિફાઈ કર્યા લોંગ લાસ્ટિંગ મલ્ટીપર્પઝ ઇન્ડિજિનસ ટ્રી. અમારે હરિત વન પથ યોજના અમલમાં મૂકી કે હવે જ્યાં પણ આપણે વાવેતર કરીશું એવા અમારે બળ છે, પીપલ છે, દેશી આંબા છે, જાંબુ છે, ખાટી આમલી છે, રાયણ છે, મહુડા છે, જે અમારા કુદરતી સીમડો છે. અમારા બચપનથી લઈને બુઢાપા સુધી જે અમારે કલ્ચર સાથે હજારો સાલ સુધી જો વૃક્ષો છે, એવા વૃક્ષોનું વાવેતર ઉપર આપણે ભાર મૂક્યા છે. તમે ખ્યાલ હશે કે રાજકોટની એક સદ્ભાવના વૃદ્ધાશ્રમ, સદ્ભાવના સંસ્થા છે, એ તમે દરેક જગ્યાએ જુઓ, ચાહે દરેક શહેરમાં જુઓ, રોડ ઉપર જુઓ, એ તમામ કેટલા સરસ મજાના 7 ફીટના રોપા ટ્રી ગાર્ડ લગાડીને 100% રિઝલ્ટ આપે છે. અને આ જ રોપા તૈયાર કરીને વાવેતર કરે છે. અને અમે લોકો એને શરૂઆત કરી સોમનાથથી માંડીને દ્વારકા સુધી, હા, આપણે પૂરા રોડના બંને બાજુ વાવેતર કરાયા. તો આખા રાજ્યમાં આ પ્રમાણે કામગીરી ચાલી રહી છે. અને આ જે દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, દરેક ગામમાં અમારે 33% કરતાં વધારે વિસ્તારમાં વનરાજી કઈ રીતે ઊભી થાય, એના માટે વન વિભાગ અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તો અમારું જો કામ છે એ પોલ્યુશનને ડામવા માટે, ટેમ્પરેચરને ઘટાડવા માટે, અને લોકોને ક્લાઇમેટને ક્લાઇમેટ એક્શન તરીકે, અને લોકોને ફ્યુચર આવતી જનરેશન માટે કે આપણા ઝાડો છે, આપણે વનરાજી છે, આપણા વન્યજીવો છે, એનું સંરક્ષણ કરીશું તો આપણે ભવિષ્ય આપણું ઉજ્જવળ રહેશે.
1: ડૉક્ટર સિંહ, આપે ખૂબ જ સરસ વાત કરી, ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર, વિશ્વ પર્યાવરણ દિવસની આ 2026ની થીમ છે. આપણે સાથે સાથે શ્રોતા મિત્રોને એ પણ જણાવીએ કે જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ ગુજરાત છે તેનો આપણે એક ગ્લોબલ હોટસ્પોટમાં પણ સમાવેશ કરી શકાય. ગુજરાતની જે ભૌગોલિક પ્રદેશ છે તેમાં ખૂબ જ વેરિએશન છે. કચ્છના રેતાળ રણ વિસ્તારના પ્રદેશથી લઈ દક્ષિણ ગુજરાતના બારેમાસના જંગલો, સાથે સાથે ગીરના જંગલો, ઉત્તર ગુજરાતના જંગલો અને મરીન નેશનલ પાર્ક. તો સાહેબ, આપણે થોડીક ગુજરાત જૈવિક વિવિધતા

0: દ્રષ્ટિએ જે સમૃદ્ધિ છે તેની આપણે વાત કરીએ.
1: જૈવિક વિવિધતાની આપણે વાત કરીએ તો દુનિયામાં 17 એવા દેશો છે જેને મેગા ડાયવર્સ કન્ટ્રી કહેવામાં આવે છે. આ 17 દેશોમાંથી ભારત પણ એક દેશ છે જેને આપણા મેગા બાયોડાયવર્સિટી કન્ટ્રી કહેવામાં આવે છે. હવે ભારતમાં આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ તો ગુજરાતમાં આપણી જે ઇકોસિસ્ટમ ડાયવર્સિટી છે એ બહુ ઉત્તમ પ્રકારની છે. તમે કહી શકો કે અમારા અરાવલી પર્વતમાલા છે, આપણે પાસે વિંધ્યન છે, સતપુડા છે, સયાદ્રી છે, 185 આપણી નદિયા છે, સૌરાષ્ટ્રના પ્લેટુ છે, કચ્છના પ્લેટુ છે, બન્ની ગ્રાસલેન્ડ છે, ગીર જેવા ફોરેસ્ટ છે, 4 નેશનલ પાર્ક છે, 24 અભયારણ્ય છે, 1 આપણે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ પણ ગુનેરીમાં નક્કી કર્યા છે. તો જે ડાયવર્સિટી ઓફ ઇકોસિસ્ટમના કારણે ગુજરાત આપણે બેટલેન્ડમાં આખા ઇન્ડિયામાં 100 વધારે બેટલેન્ડ છે, વર્ડ્સની સ્પીસીઝ 100 સારીમાં સારી ગુજરાતમાં મળે છે, ફ્લેમિંગો સિટી ગુજરાતમાં આવેલું છે. તો જે જૈવિક વિવિધતા છે એ ગુજરાતની જૈવિક વિવિધતા અલૌકિક છે, વન્ની ગ્રાસલેન્ડ. પણ આ જૈવિક વિવિધતાને બચાવવા માટે પણ આપણે સતત પ્રયત્ન કરવાની જરૂરત છે. રેસ્ટોરેશન ઓફ વન્ની ગ્રાસલેન્ડ માટે તમે જાણો છો કે એ ઇન્વેસિવ એલિયન સ્પીસીઝ, ધારો કે ગાંડા બાવળ છે, તો ગાંડા બાવળ જેમ પ્રસ્તો જાય છે તો અમારી જૈવિક વિવિધતામાં ઘટાડો થાય છે. પણ આ ગાંડા બાવળ હોય, લલટેના હોય, હિપ્ટિસ હોય, બીજા તમામ જે એવી પ્રજાતિઓ છે જે બહારની છે, તો આપણી દેશી પ્રજાતિઓ જો નેચરલ પ્રજાતિઓ હોય, કુદરતી પ્રજાતિઓ હોય, એને ઉપર અસર પામે છે. તો રાજ્ય સરકાર વન વિભાગ દ્વારા આવી ઇન્વેસિવ એલિયન સ્પીસીઝ ઉપર પણ કંટ્રોલ કરે છે, ઘટાડો કરી રહ્યા છે, જેથી અમારે ગુજરાતની સમૃદ્ધ જૈવિક વિવિધતા, આપણે મેંગ્રુવની વાત નહીં કરી, મેંગ્રુવ પણ આપણે ઇન્ડિયામાં વેસ્ટ બેંગોલ પછી બીજા નંબરે છે મેંગ્રુવ ફોરેસ્ટ. તો એ તમામ બાબતો આપણે અગર જોઈએ તો એ અલૌકિક છે અને એને સાચવા માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ.
0: પ્રસંગ આપે વિશ્વ પર્યાવરણ દિવસ આ વર્ષની 2026ની થીમ અને સાથે સાથે ગુજરાત એક જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે પણ ગણતરી કરવામાં આવે છે. આ અને અન્ય ઉપયોગી માહિતી આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપ આવ્યા તેને માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
1: થેન્ક યુ શ્રોતા મિત્રો, આભાર.
2: સહિયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર એપી સિંઘ સાથેની હિતેશ માવાણીની વાતચીત. તો મિત્રો, આપણી આજુબાજુનું આવરણ એટલે વાતાવરણ, પર્યાવરણ. આ પર્યાવરણને વધુ શુદ્ધ કઈ રીતે કરી શકાય એ માટે પહેલ કરવાનો સમય હવે આવી ગયો છે. આપણા એક નાનકડા પ્રયત્નથી પણ આપણું યોગદાન એમાં ચોક્કસથી આપીએ. પર્યાવરણની જાળવણી માટેના જે પણ પ્રયત્નો તમે કર્યા હોય એ ચોક્કસથી અમને પત્ર કે ઈમેલ દ્વારા જણાવજો. ફરી મળીશું એક નવી વાત સાથે, એક નવા વિચાર સાથે. પણ હા, લાગણી અને હૂંફ તો આજ રહેશે. આજના દિવસ માટે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. પત્ર લખવાનું સરનામું જો આપની પાસે ના હોય તો નોંધી લેશો. નિયામકશ્રી, સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com.

0: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા, દેશ કી સુરીલી ધડકન, સુરીલા સફર. યે કાર્યક્રમ આપ સુનેંગે બસ થોડી હી દેર મે.
2: બેટા, દાળ માં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે, અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
7: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભારતીય રિઝર્વ બેન્કે આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદર યથાવત રાખ્યા. સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી મૂડી લાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલુ. અને જાપાનમાં એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરશે. શ્રી મોદી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણાધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: क्षेत्रीय बुनियादी ढांचे को बड़ी गति देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के बीच कनेक्टिविटी को बढ़ाने के लिए वडोदरा मुंबई एक्सप्रेसवे के महत्वपूर्ण पैकेज राष्ट्र को समर्पित करेंगे. वे राष्ट्रीय राजमार्ग 56 के महत्वपूर्ण खंडों को 4-लेन बनाने की भी आधारशिला रखेंगे, जिससे आदिवासी क्षेत्रों और स्टैच्यू ऑफ यूनिटी तक पहुँच में सुधार होगा. जन कल्याण के तहत प्रधानमंत्री सूरत में 2400 घंटे आपातकालीन और ट्रॉमा केयर सुविधाओं से लैस एक आधुनिक 200 बिस्तरों वाले ESIC अस्पताल का भी उद्घाटन करेंगे. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: પ્રધાનમંત્રી સાંજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત લેશે, જ્યાં તેઓ દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ સાંભળીએ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज दमण में नमो हवाई अड्डे के नए टर्मिनल भवन और आधुनिक नमो अस्पताल का उद्घाटन करेंगे, जिसे केंद्र शासित प्रदेश

0: में क्षेत्रीय हवाई संपर्क और स्वास्थ्य सेवाओं को मजबूती मिलेगी। प्रधानमंत्री आज दमन कन्वेंशन सेंटर, निफ्ट परिसर और एक प्रतिष्ठित ब्रिज समेत कई ऐतिहासिक बुनियादी ढांचा परियोजनाओं की भी आधारशिला रखेंगे। समुद्री विकास की दिशा में एक बड़े कदम के रूप में प्रधानमंत्री आज केंद्र शासित प्रदेश लक्षद्वीप के लिए भी 885 करोड़ रूपए की बंदरगाह परियोजनाओं का शिलान्यास करेंगे। अपर्णा खुंड, आकाशवाणी समाचार, सूरत।
1: राष्ट्रपति द्रौपदी मुर्मू आगामी 23 जूने बीजा नागरिक सम्मान समारोह में 65 प्रतिष्ठित व्यक्तिओने आ वर्षना पद्म पुरस्कारों एनायत करशे। गया महीनानी शुरुआत में सुश्री मुर्मूए राष्ट्रपति भवन में आयोजित प्रथम नागरिक सम्मान समारोह में 66 प्रतिष्ठित व्यक्तिओने पद्म पुरस्कारों एनायत कर्या हता। ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદર યથાવત રાખ્યા છે। ચાલુ નાણાકીય વર્ષ માટે બીજી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નાણાકીય નીતિ સમિતિએ સર્વાનુમતે તટસ્થ વલણ સાથે ટૂંકા ગાળાના ધિરાણદર અથવા રેપો રેટ 5.25% પર જાળવવાનો નિર્ણય કર્યો છે। બેંકે આ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન અગાઉના 6.9% ઘટાડીને 6.6% કરી છે। બેંકે આ નાણાકીય વર્ષ માટે સીપીઆઈ ફુગાવાનો લક્ષ્યાંક પણ 4.6% વધારીને 5.1% કર્યો છે। બેંકે બિનનિવાસી ભારતીયો એનઆરઆઈ દ્વારા ઇક્વિટી સાધનોમાં રોકાણ મર્યાદા પણ વધારી છે।
2: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है। इसके बाद समिति ने सर्वसम्मति से एलएएफ के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है।
1: સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી મૂડી લાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી છે। આ મુક્તિ આ વર્ષની 1 એપ્રિલથી અમલમાં આવશે। સરકારે આ સંદર્ભમાં આવકવેરા સુધારો વટહુકમ 2026 જારી કર્યો છે। નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાંથી સરકારી સિક્યુરિટીઝ પર ઘણા દેશોની જેમ કરવેરામાં વધારો થશે। મંત્રાલયે જણાવ્યું હતું કે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સને પણ આવી જ આવકવેરા મુક્તિ અપાઈ છે। તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ પેન્શન ભંડોળ વીમા કંપનીઓ અને સોવરિન વેલ્થ જેવા લાંબા ગાળાના રોકાણકારોને વિદેશી મૂડીનો સ્થિર અને વ્યવસ્થિત પ્રવાહ સુનિશ્ચિત કરશે। મંત્રાલયે જણાવ્યું હતું કે આ સુધારાઓનો ઉદ્દેશ કાર્યકારી જટિલતાઓને ઘટાડવા, બજાર ઉપલબ્ધતાને સરળ બનાવવા અને અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારોની જેમ વધુ સીમલેસ રોકાણ પ્રદાન કરવાનો છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને તમિળનાડુ રાજ્ય અધ્યક્ષ કે અન્નામલાઈનું પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું સ્વીકારી લીધું છે। અન્નામલાઈએ તાજેતરમાં જ ભાજપ અધ્યક્ષને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું। કર્ણાટકના જળ સંસાધન મંત્રી રામલિંગા રેડ્ડીએ આજે તેમને મંત્રાલય ફાળવણીને લઈને રાજીનામું આપ્યું છે। બેંગલુરુમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમને બેંગલુરુ વિકાસ મંત્રાલય આપવાનું વચન અપાયું હતું, પરંતુ તેના બદલે તેમને જળ સંસાધન મંત્રાલય અપાયું છે। તેમણે કહ્યું કે તેઓ ધારાસભ્ય તરીકે સેવા આપતા રહેશે અને કોંગ્રેસ પાર્ટીમાં રહેશે। 3 જૂને શપથ લીધા બાદ ગઈકાલે મંત્રીમંડળને નવા મંત્રાલયો ફાળવવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે તેઓ રામલિંગા રેડ્ડી સાથે આ મુદ્દા પર ચર્ચા કરશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે। સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ વર્ષ 1973થી પૃથ્વી પર જીવન બચાવવા અંગે જાગૃતિ લાવવા દર વર્ષે 5 જૂને આ દિવસ ઉજવવામાં આવે છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક મહાનુભાવોએ દેશવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના પાઠવતા સૌને પર્યાવરણની જાળવણી કરવા અનુરોધ કર્યો। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશવાસીઓને પર્યાવરણીય સંરક્ષણ, ટકાઉ જીવન અને જૈવ વિવિધતાના રક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા અપીલ કરી। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે ભારતની સભ્યતાએ તેના નાગરિકોને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાનું શીખવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે એક પેડ માં કે નામ જેવી પહેલોએ વાર્ષિક આશરે 1.1 લાખ હેક્ટર વન વિસ્તાર વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે। શ્રી મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર દરેકને શુભેચ્છા પાઠવી અને પર્યાવરણ સંરક્ષણ માટે સમર્પિત તમામ લોકોની પ્રશંસા કરી। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ દિવસ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક પૃથ્વી એક પરિવાર અને એક ભવિષ્યના સિદ્ધાંતથી પ્રેરિત થઈને ભારત

મિશન લાઇફની ભાવનામાં સ્વચ્છ, હરિયાળો અને વધુ ટકાઉ ગ્રહ તરફ કામ કરવાનું ચાલુ રાખશે. શ્રી મોદીએ કહ્યું કે દેશના લોકોએ દર્શાવ્યું છે કે સામૂહિક પ્રયાસો, મજબૂત નીતિઓ, વિજ્ઞાનમાં વિશ્વાસ અને નવીનતા નોંધપાત્ર પર્યાવરણીય સુધારા લાવી શકે છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ સર્વે શ્રી અમિત શાહ, રાજનાથસિંહ, શિવરાજસિંહ ચૌહાણ, ભૂપેન્દ્ર યાદવ, ડોક્ટર એસ જયશંકર, પિયુષ ગોયલ સહિત અને કેન્દ્રીય મંત્રીઓએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલુ છે. તેમણે કહ્યું કે કોઈપણ કરારમાં ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરતા કાયમી ધોરણે અટકાવવા જોઈએ. વ્હાઇટ હાઉસમાં બોલતા શ્રી ટ્રમ્પે કહ્યું કે પરમાણુ અપ્રસાર તેમના વહીવટીતંત્રના અભિગમનો મુખ્ય ઉદ્દેશ છે. તેમણે કહ્યું કે ભવિષ્યના કોઈપણ કરાર હેઠળ ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવાની મંજૂરી અપાશે નહીં. શ્રી ટ્રમ્પે વર્ષ 2015ના પરમાણુ કરારની ટીકા કરતા તેને ઈરાનના પરમાણુ શસ્ત્રો મેળવવાનો માર્ગ ગણાવ્યો અને દાવો કર્યો કે કોઈપણ નવો કરાર મૂળભૂત રીતે અલગ હશે. ઈરાની પરમાણુ ઠેકાણા પર અમેરિકાના હુમલાનો બચાવ કરવા

0: કરાર હેઠળ ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવાની મંજૂરી અપાશે નહીં. શ્રી ટ્રમ્પે વર્ષ 2015ના પરમાણુ કરારની ટીકા કરતા તેને ઈરાનના પરમાણુ શસ્ત્રો મેળવવાનો માર્ગ ગણાવ્યો અને દાવો કર્યો કે કોઈપણ નવો કરાર મૂળભૂત રીતે અલગ હશે. ઈરાની પરમાણુ ઠેકાણા પર અમેરિકાના હુમલાનો બચાવ કરતા તેમણે કહ્યું કે આ સુવિધાઓ સંપૂર્ણપણે નાશ પામી છે અને તેના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. શ્રી ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો અમેરિકન સૈનિકોને નિશાન બનાવવામાં આવશે તો તાત્કાલિક વળતો જવાબ અપાશે. ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ જાપાનના કાકામિઘારા હોકી સ્ટેડિયમ ખાતે આજે ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. ભારતે પુલ એમાં 9 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહીને અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે. આજની મેચની વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે અને જાપાન અથવા પુલ બીની ટોચની ટીમનો સામનો કરશે. ઓમાન દ્વારા મીના અલ ફાહલ નિકાસ ટર્મિનલ પર તેલ પુરવઠા કેન્દ્રો નજીક વિસ્ફોટ થવાને કારણે ક્રૂડ ઓઇલ નિકાસ અટકાવી દેવામાં આવી છે. આ વિસ્ફોટ ટર્મિનલના બે સિંગલ બોય મુરિંગ બર્થ એસબીએમ 1 અને 2 વચ્ચે થયો હતો, જેનો ઉપયોગ ટેન્કરોમાં ક્રૂડ ઓઇલ ભરવા માટે થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભારતીય રિઝર્વ બેન્કે આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદર યથાવત રાખ્યા. સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યોરિટીઝમાંથી મૂડી લાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલુ. અને જાપાનમાં એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી સુરતમાં માર્ગ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોની 18,800 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરાવશે. સૌપ્રથમ તેઓ હજીરા પહોંચશે અને બપોરે જાહેરસભાને પણ સંબોધશે. આ પહેલા શ્રી મોદી ઔદ્યોગિક અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરશે. આ અંગે આકાશવાણી અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ સાંભળીએ.
1: क्षेत्रीय बुनियादी ढांचे को बड़ी गति देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के बीच कनेक्टिविटी को बढ़ाने के लिए वडोदरा मुंबई एक्सप्रेसवे के महत्वपूर्ण पैकेज राष्ट्र को समर्पित करेंगे. वे राष्ट्रीय राजमार्ग 56 के महत्वपूर्ण खंडों को 4-लेन बनाने की भी आधारशिला रखेंगे, जिससे आदिवासी क्षेत्रों और स्टैच्यू ऑफ यूनिटी तक पहुँच में सुधार होगा. जनकल्याण के तहत प्रधानमंत्री सूरत में 24 घंटे आपातकालीन और ट्रॉमा केयर सुविधाओं से लैस एक आधुनिक 200 बिस्तरों वाले ESIC अस्पताल का भी उद्घाटन करेंगे. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: શ્રી મોદીએ સાંજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં અંદાજે 2,970 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज दमण में नमो हवाई अड्डे के नए टर्मिनल भवन और आधुनिक नमो अस्पताल का उद्घाटन करेंगे, जिससे केंद्र शासित प्रदेश में क्षेत्रीय हवाई संपर्क और स्वास्थ्य सेवाओं को मजबूती मिलेगी. प्रधानमंत्री आज दमण कन्वेंशन सेंटर, निफ्ट परिसर और एक प्रतिष्ठित ब्रिज समेत कई ऐतिहासिक बुनियादी ढांचा परियोजनाओं की भी आधारशिला रखेंगे. समुद्री विकास की दिशा में एक बड़े कदम के रूप में प्रधानमंत्री आज केंद्र शासित प्रदेश लक्षद्वीप के लिए भी 885 करोड़ रूपए की बंदरगाह परियोजनाओं का शिलान्यास करेंगे. अपर्णा खुंड, आकाशवाणी समाचार, सूरत.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિશન 5 મિલિયન ટ્રીઝ અંતર્ગત અમદાવાદમાં વૃક્ષારોપણના મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા અને પ્રદૂષણના સ્ત્રોતોની સચોટ માહિતી મેળવવા મોબાઇલ સોર્સ અપર્શમેન્ટ લેબોરેટરીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. મુખ્યમંત્રીએ શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે મિયાવાકી પદ્ધતિ આધારિત લોંગ ઓન ફોરેસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાવ્યો. આ કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, આ વર્ષે અમદાવાદ શહેરમાં કુલ 50 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રખાયો છે.
2: આજે સમગ્ર ગુજરાતની અંદર આજના દિવસે અને હવે ચોમાસું આવશે એટલે ચોમાસામાં પણ કરોડો વૃક્ષો વાવી વન વિભાગ દ્વારા અને સૌ લોકો સાથે જોડાઈ અને પોતે પોતાના માતૃશ્રીના નામ, પોતાના ઘરના જે લાડીલા વ્યક્તિના નામે એક વૃક્ષ વાવી અને એનું જતન કરશે તો ગુજરાત હરિયાળી ક્રાંતિ તરફ છે અને હરિયાળી ક્રાંતિ તરફ જવા.
0: સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો દ્વારા આ દિવસ હર્ષભેર ઉજવાઈ રહ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પેડ મા કે નામ અભિયાનના 3જા તબક્કાનો આજથી પ્રારંભ કરાવ્યો. આ અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 50 લાખ અને ગાંધીનગર શહેરમાં 5,000 વૃક્ષોનું વાવેતર કરાશે.

0: છે. આ પ્રસંગે પટેલે સૌ નાગરિકોને પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવી હતી. વલસાડ જિલ્લાના વાપીમાં નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરાયું, જ્યારે ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં ગ્રીન બેલ્ટ અભિયાનનો પ્રારંભ કરાવાયો. મહીસાગર જિલ્લા સંતરામપુરમાં શિક્ષણ તાલીમ ભવન ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે વૃક્ષારોપણ કર્યું. નર્મદા જિલ્લાના વિવિધ તાલુકામાં વૃક્ષારોપણ દરમિયાન પર્યાવરણના સંરક્ષણ, વૃક્ષોના મહત્વ અને હરિયાળું પર્યાવરણ જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અંગેનો સૌને સંદેશ અપાયો. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા નાગરિકોમાં 172 પુરૂષો, 282 સ્ત્રીઓ અને 114 બાળકોનો સમાવેશ થાય છે. હાલમાં તમામ જિલ્લાઓમાં પોલીસની જુદી જુદી ટીમો દ્વારા આ ઓપરેશન અંતર્ગત અન્ય શંકાસ્પદ વ્યક્તિઓ અને વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન અને તપાસની પ્રક્રિયા હજુ પણ કાર્યરત છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની સુરક્ષા અને શાંતિ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ગેરકાયદેસર ઘૂસણખોરી અને વસવાટ કરનારા શખ્સો સામે આ પ્રકારની કડક ઝુંબેશ આગામી સમયમાં પણ યથાવત રહેશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળામાં ગુજરાત પણ અનેક ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચ્યું છે. આવું જ એક ક્ષેત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર પણ છે. રાજ્યમાં ગત 12 વર્ષમાં વિજ્ઞાનના પ્રસાર અને જનમાનસમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસિત કરવા પાટણ, ભુજ, ભાવનગર અને રાજકોટ એમ 4 જેટલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ તમામ કેન્દ્રની અત્યાર સુધીમાં 25,64,000થી વધુ વિજ્ઞાન પ્રેમીઓએ મુલાકાત લીધી છે. આ કેન્દ્ર વૈજ્ઞાનિક ચેતનાના કેન્દ્ર બન્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સુગમ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળશો બસ થોડી ક્ષણોમાં.
2: હર રોજ સુબહ 7 વાગે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમનો આરંભ કરીએ ઉષા મંગેશકરના સ્વરમાં ગવાયેલ આ રચનાથી. ગીતકાર રમેશ જાની, સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
3: અને હવે વૃક્ષ પર આધારિત ગીત સાંભળીએ. સુરેશ દલાલની રચના, સૌમિલ મુનશી શ્યામલ મુનશીનું સંગીત અને સ્વર સમૂહ સ્વર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: અને આવો હવે લટાર મારીએ દ્વારકા અને ગોકુળના ગામમાં. હંસા દવેના સ્વરમાં મહેશ શાહની રચના, સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કે આપકો ક્યા કરના અચ્છા લગતા હૈ દિન મેં, મતલબ અપને લિયે જો સમય બચતા હૈ ઉસમેં આપ ક્યા કરના પસંદ કરતી હૈ?
3: મેમ, હમ લોગો કો તો ઘૂમના અચ્છા લગતા હૈ ઓર શામ કી ટાઈમ હમ રોજ ઘૂમને જાતે હૈ. મેરે સાથ વાલી ફ્રેન્ડ હૈ બરાબરી કી.
2: અરે વાહ, યે તો બહોત અચ્છી બાત હૈ.
3: હમ રોજ મતલબ ખાના ખાને કે બાદ હમ નિકલ જાતે હૈ સાથ મેં ઘૂમને કે લિયે.
2: ચલિયે, ઇતની અચ્છી બાત હૈ ના, ક્યોંકિ અપને દોસ્ત કા જબ સાથ મિલ જાતા હૈ ના તો સમજિયે ફિર તો આપ થોડા વોક ભી હો જાતી હૈ ઇસ બહાને આપકી ઓર આપકી બાતે ભી હો જાતી હૈ તો આપકા જો તનાવ ભી થોડા બહોત રહેતા હૈ ના વો ભી ખતમ હો જાતા હૈ. તો બહોત બહોત હી અચ્છા આપ કરતી હૈ જો યે વોક કરતી હૈ ઓર સાથ હી અપને દોસ્તો કે સાથ વોક કરતી હૈ.
3: મેમ, અચ્છા લગતા હૈ ઉનકે સાથ ઓર અબ થોડા ટાઈમ ઓર મિલ જાતા હૈ. ઘર પે બહુ આ ગઈ તો અબ ટેન્શન ફ્રી હૈ થોડા.
2: બિલકુલ, યાની કે આપ કિસી સાસ હૈ ઓર આપ ભી કિસી કી સાસ હૈ.
3: બિલકુલ,
2: બહોત અચ્છા લગા આપસે વાત કરકે. તો બતાઈએ આપ કૌન સા ગીત સુનના ચાહતી હૈ?
3: મુજે રાજા ઓર રંગ મૂવી કા સુનના હૈ મેમ. તું કિતની પ્યારી હૈ, તું કિતની ભોલી
2: હૈ. અરે વાહ, ક્યા પ્યારી સી પસંદ હૈ આપકી. તો સુનવાતે હૈ આપકો યે આપકા પસંદ કા ગીત.
4: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મનું ગીત સાંભળીએ. સ્વર લતા મંગેશકર અને કુમાર શાનુનો, ગીત રચના છે આનંદ બક્ષીની.

0: અમિતાભ બચ્ચન, સુખવિંદર સિંઘ, આદેશ શ્રીવાસ્તવ અને હેમા સરદેસાઈના સ્વરમાં સાંભળીએ બાગબાન ફિલ્મના ગીતને. ગીત રચના સમીરની.
1: Groove.

અભિજીત અને સાથીદારોના સ્વરમાં સાંભળીએ ચલતે ચલતે ફિલ્મના ગીતને, ગીત રચના જાવેદ અખ્તરની, સંગીત આદેશ શ્રીવાસ્તવનું.

સરગમ કાર્યક્રમની હવે પછીની પ્રસ્તુતિ કવિતા કૃષ્ણમૂર્તિ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં ફિલ્મ યાદે, સંગીત અનુમલિક, ગીતરચના આનંદ બક્ષીની.

હસીને કહે, પવનમાં સુગંધ ભરી દે. લીલા વૃક્ષો હસીને કહે, પવનમાં સુગંધ ભરી દે. જો ધરતી રહે હરિયાળી તો મન પણ ખીલીને ફૂલ બને. પૃથ્વી એ આપણી માતા છે, તેને સ્વચ્છ રાખવાની જવાબદારી એ આપણી છે. મિત્રો, આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. આવો એક વૃક્ષ વાવી ધરતીને હરિયાળી બનાવીએ, પાણી બચાવીએ, કચરો યોગ્ય જગ્યાએ નાખીને સફાઈ રાખીએ તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ અને ધરતીનું જતન કરીએ. આરતી મુનશીના સ્વરમાં સાંભળીએ આ એક ગીત.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
5: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
5: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
3: જિનકે પાસ કોઈ ગારંટી નહીં હૈ, સરકાર ખુદ ઉનકી ગારંટર બન રહી હૈ.
4: પિછલે 6 વર્ષો મેં પીએમ સ્વનિધિ યોજના કે તહેત 75 લાખ સે જ્યાદા સ્ટ્રીટ વેન્ડર્સ કો 17,800 કરોડ રૂપિયે સે અધિક કે લોન દિયે ગયે હૈ. સાથ હી બ્યાજ સબસિડી ઓર ડિજિટલ લેન દેન પર કેશબેક કે રૂપ મેં લગભગ 800 કરોડ રૂપિયે કી સહાયતા ભી પ્રદાન કી ગઈ હૈ. આજ દેશ ભર કે સ્ટ્રીટ વેન્ડર્સ, જિનમે કરીબ 46% મહિલાએ હૈ, અપને વ્યાપાર કો નઈ ઊંચાઈયો તક લે જા રહે હૈ. પીએમ સ્વનિધિ કે 6 સાલ, ઉત્સાહ, સમ્માન, સ્વાભિમાન.
5: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
6: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
5: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
7: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
8: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
7: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
5: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
7: એટલે?
5: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
7: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
9: હર રોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો સુરીલી સાંજ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલા સફર. સુરીલા સફર કાર્યક્રમની શરૂઆત જાનવર ફિલ્મના ગીતથી, સ્વર મોહમ્મદ રફીનો, સંગીત શંકર જયકિશનનું, ગીતરચના હસરત જયપુરીની.

મોમે તરફીના સ્વરમાં સાંભળીએ લવિંગ ટોક્યો ફિલ્મના ગીતને. સંગીતથી સજાવ્યું છે આ ગીતને શંકર જયકિશને, ગીત રચના હસરત જયપુરીની.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મેં તો મિક્સ થોડી કરાય. બસ.

0: રોજ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળીએ બૈજુ બાવરા ફિલ્મના ગીતને. સંગીત નૌશાદનું, ગીતરચના શકીલ બદાયુનીની.

મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં સાંભળીએ હમજોલી ફિલ્મના ગીતને. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, ગીતરચના આનંદ બક્ષીની.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં સારિત.
3: આન મિલો સજના આ ફિલ્મના ગીતને સાંભળીએ. સ્વરલતા મંગેશકર, મોહમ્મદ રફી અને સાથીદારોનો સંગીત, લક્ષ્મીકાંત પ્યારેલાલનું ગીતરચના આનંદ બક્ષીની.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં સાંભળીએ સચ્ચા જૂઠા ફિલ્મના ગીતને. ગીત રચના ઇન્દિવરની.

જોની મેરા નામ આ ફિલ્મનું ગીત સાંભળીએ. સ્વર આશા ભોસલે અને કિશોર કુમારનું, સંગીત કલ્યાણજી આનંદજીનું, ગીત રચના રાજેન્દ્ર કૃષ્ણની.

મહેન્દ્ર કપૂર અને સલમા આગાએ ગાયેલા ગીત સાથે જ આજનો આ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 7:10 આપ સાંભળી શકશો પ્રાદેશિક સમાચાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પેડ માકે નામના ત્રીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી મામલે વધુ 2 આરોપીની ધરપકડ. ગીરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા 12 સિંહ સંપૂર્ણ સ્વસ્થ થતાં જંગલમાં મુક્ત કરાયા. અને રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો અને કહ્યું કે વિશ્વ

0: પર્યાવરણીય સંરક્ષણ સાથે આર્થિક વિકાસને સંતુલિત કરીને ભારત સક્રિયપણે આગળ વધી રહ્યું છે. સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કર્યા બાદ એક વિશાળ સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો કે ભારતની 250 ગીગાવોટની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાંથી ગુજરાત એકલું 50 ગીગાવોટનું યોગદાન આપે છે, જે દેશના હરિત ઉર્જાનો 5મો ભાગ છે. તેમણે ઉમેર્યું, સૌર ઉર્જાના ઉત્પાદનમાં ભારત વિશ્વના 5 દેશોમાંનું એક છે.
1: સૌર ઉર્જા કે ઉત્પાદન મેં ગુજરાતે પ્રશંસનીય કામ કિયા હૈ ઓર અબ જબ દેશ ગ્રીન હાઇડ્રોજન ઓર ગ્રીન અમોનિયા જૈસે ક્ષેત્રોમાં કામ કર રહા હૈ તો ઇસમેં ભી ગુજરાત કા રોલ બહોત બડા હોને વાલા હૈ. 12 વર્ષ પહેલે ભારત મેં સૌર ઉર્જા કા ઉત્પાદન નામ માત્ર કા થા, આજ હમ દુનિયા કે
0: શ્રી મોદીએ કહ્યું, ગુજરાતે આ શતાબ્દીના પ્રારંભે જ સરકારમાં આબોહવા પરિવર્તનનો અલાયદો વિભાગ બનાવ્યો હતો, આ વ્યવસ્થા બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું.
1: ગુજરાતને વર્ષો પહેલે હી તેજ કદમ ઉઠાને શરૂ કર દીએ થે. ગુજરાત રાજ્ય હૈ જિસને ઇસ શતાબ્દી કે પ્રારંભ મેં હી સરકાર મેં ક્લાઇમેટ ચેન્જ કા એક અલગ ડિપાર્ટમેન્ટ બનાયા થા. એવી એસી વ્યવસ્થા બનાને વાલા ગુજરાત દેશ કા પહેલા રાજ્ય થા.
0: પ્રધાનમંત્રીએ વેસ્ટ ટુ વેલ્થ પહેલની પણ પ્રશંસા કરી, જે છેલ્લા 12 વર્ષોમાં એક જનઆંદોલનમાં ફેરવાઈ છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આધુનિક કનેક્ટિવિટીને છેવાડાના માનવી સુધી લઈ જવી એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. અગાઉ પ્રધાનમંત્રી હજીરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઔદ્યોગિક અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરી. તેઓ થોડીવારમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં અંદાજે 2,970 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતેથી એક પેડ માં કે નામના 3જા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. લોકભવન કર્મચારી વસાહત નજીક 5,000 જેટલા રોપાઓના વાવેતર સાથે આ અભિયાનનો પ્રારંભ થયો. વન વિભાગ દ્વારા 2026-27 દરમિયાન એક પેડ માં કે નામ અને વન મહોત્સવ અન્વયે સમગ્ર રાજ્યમાં કુલ 74,453 હેક્ટર વિસ્તારમાં 5,51,00,000થી વધુ રોપાઓનું વાવેતર કરાશે. આગામી ચોમાસામાં પ્રજાજનોને સરળતાથી રોપા મળી રહે તે માટે 423 નર્સરીમાંથી કુલ 11.80 કરોડ રોપાઓનું વિતરણ કરવાનું પણ આયોજન કરાયું છે. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી મામલે વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરથી ઝડપાયેલા આ શખ્સોએ વોલેટ ઓપન કરી અલગ અલગ લેયરમાં 5,000 USDT એટલે કે ભારતીય મૂલ્ય અનુસાર 4,75,000થી વધુ રૂપિયા મેળવી ગેરકાયદેસર ફંડિંગ કર્યું હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ અધિક્ષક સંજય કેશવાલાએ જણાવ્યું.
2: જે હાદીરજા સબીર અલી સરાની છે એ એમના પિતાનું KYC નો યુઝ કરી એ પોતાના મિત્ર મોહમ્મદ જામીન અબ્બાસ અલી જીગર સાથે મળી અને ફાધર ની KYC ડિટેલનો ઉપયોગ કરી બાઇનાન્સ વોલેટ દ્વારા બંનેએ મળીને ઓફેક એન્ટિટી અનસુરુલ્લા એટ ધ હાઉથી ગ્રાન્ટેક્સથી અલગ અલગ લેયર છે એમાં 5,000 USDT ટ્રાન્ઝેક્શન કરેલા હોવાનું જાણવા મળેલ છે. આ જે તપાસ છે એના આધારે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે.
0: ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ગીર વિસ્તારમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા 17 સિંહો પૈકી 12 સિંહ સંપૂર્ણ અસ્વસ્થ જણાતા જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે આ માહિતી આપી. તેમણે કહ્યું, બાકીના 5 સિંહો પણ સ્વસ્થ છે અને તેમને પણ ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવશે.
3: આ સિંહોના લગભગ 8 જેટલા જે બચ્ચાઓ છે એના ટૂંકા ગાળાની અંદર મૃત્યુ થતા થોડી ચિંતાની લાગણી હતી, પરંતુ વન વિભાગના પ્રયાસો જે બીમાર 17 જેટલા સિંહો હતા એને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા અને સારવાર કરવામાં આવી. 12 સિંહોને સાજા થયા પછી વનમાં છૂટા કરી દેવામાં આવ્યા છે. જે 5 સિંહો છે હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે અને તંદુરસ્ત છે. છેલ્લા દિવસોની અંદર જે બીમારીથી મૃત્યુ કહી શકાય એ પ્રકારના મૃત્યુ બન્યા નથી.
0: બોલિવેરિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજે જામનગરની મુલાકાતે છે. તેમણે આજે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક અરૂણકુમાર તથા અન્ય અધિકારીઓ સહભાગી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABD ને ફોલો કરશો.

0: રાજ્યભરમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. પોરબંદર જિલ્લાના ચોપાટી બીચ ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં બીચ ક્લીનિંગ ડ્રાઈવ યોજાઈ હતી. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના નવાનગર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાની ઉપસ્થિતિમાં સામૂહિક વૃક્ષારોપણનો સંકલ્પ લેવાયો. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ખાનગી શાળા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની અધ્યક્ષતામાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. ડાંગ જિલ્લામાં આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે વન તથા કુદરતી સ્ત્રોતોનું જતન સમર્થન કરવાની હાકલ કરી. બનાસકાંઠામાં અંબાજી ખાતે નિર્માણાધીન બોટનિકલ ગાર્ડનમાં 51 શક્તિપીઠોની પ્રેરણાથી પસંદ કરાયેલા 51 પવિત્ર ઔષધીય મહત્વ ધરાવતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જામનગરમાં રાજ્યકક્ષાનો વિશેષ સેમિનાર યોજાયો હતો, જેમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પ્રત્યેક નવા બનતા બાંધકામોની સાથે નિશ્ચિત સંખ્યામાં વૃક્ષો વાવવાની કાયદાકીય જોગવાઈ કરવાની હિમાયત કરી હતી.
1: મને લાગે છે કે બાળકોને નાનપણથી જ આપણે તૈયાર કરવા જોઈએ, અને માત્ર જંગલ જ નહીં પરંતુ જ્યાં જ્યાં નવી સોસાયટી બનતી હોય, નવા એપાર્ટમેન્ટ બનતા હોય, તે બધું કોન્ક્રીટ વધી રહ્યું છે, ત્યાં દરેક સોસાયટીમાં ઝાડ નાખવાની પ્રથા લાવવી જોઈએ, અને જેથી કરીને પંખીઓ આવે, બાળકો એને સમજે.
0: આ ઉપરાંત ખેડા, નવસારી, બોટાદ, ગીર સોમનાથ, કચ્છ અને પંચમહાલ જિલ્લામાં પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. આજે અમદાવાદના નરોડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એમએસએન ઇન્ટરમીડિયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં વિસિલમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 3 જેટલા મજૂરોને ઇજા થઈ હતી. તેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ફાયર બ્રિગેડની ટીમ અને અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લઈ લીધી હતી. કયા કારણોસર અને કયા કેમિકલમાં આગ લાગી હતી તે સમગ્ર મામલે એફએસએલની મદદથી તપાસ કરવામાં આવશે, તેમ ઝોન 4 ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું.
2: બ્લાસ્ટ પછી અહીંયા આગ લાગી ગઈ અને નજીકમાં હાઇડ્રોજન સિલિન્ડર્સની સ્ટોરેજ હતી ત્યાં પણ આગ લાગી ગઈ. અહીંયા કામ કરતા કુલ 3 લોકોને ઇજા થઈ છે, જેમાંથી એકની મૃત્યુ થઈ ગઈ છે ડ્યુરિંગ ટ્રીટમેન્ટ અને 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે. શું શું પ્રિકોશન્સ લેવાનું હતું અને શું નેગ્લિજન્સ થઈ છે એ બાબતે એફએસએલ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરીને જે પણ રિપોર્ટ આવશે એને આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે.
0: રાજ્યમાં આગામી 10 જૂન સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવનની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સાથે જ કેટલાક સ્થળોએ ભારે ગર્જના સાથે વીજળીના ચમકારા થવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વડા એ કે દાસના જણાવ્યા અનુસાર પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
3: 5 से लेकर 10 जून तक इसमें आज हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ की दक्षिण और दक्षिण पूर्वी जो जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. आपका थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है. विंड स्पीड जो रहेगा 40-50 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक.
0: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સરકારી વસાહતની જમીન પર વર્ષોથી થયેલા અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ટીપી સ્કીમ નંબરના ફાઇનલ પ્લોટ નંબર 268માં સમાવિષ્ટ આ સ્થળ પર લાંબા સમયથી પ્રવર્તમાન 19 રહેણાંક અને 10 વ્યવસાયિક મળી કુલ 29 અનધિકૃત દબાણો હટાવી જમીન સંપૂર્ણપણે મુક્ત કરાવવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે નવનિર્મિત અદ્યતન જિલ્લા ન્યાય મંદિરનું આજે લોકાર્પણ કરાયું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. અંદાજીત 74 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન સંકુલમાં એક સાથે 18 અદાલત કાર્યરત થઈ શકે તેવી વ્યવસ્થા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પેડ માં કે નામના 3જા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી મામલે વધુ 2 આરોપીની ધરપકડ. ગીરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા 12 સિંહ સંપૂર્ણ સ્વસ્થ થતા જંગલમાં મુક્ત કરાયા. અને રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સુન રહે હૈ કાર્યક્રમ જયમાલા.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાવ્ય પાટડિયાના સ્વરમાં ભાસ્કર વોરાની રચના.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે 7:50 આપ સાંભળી શકશો ગુજરાતીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર. પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર. ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપ્યો. પ્રધાનમંત્રીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમો હોસ્પિટલ અને નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદે વસ્તી વિષયક ફેરફારને રોકવા સરકાર કટિબદ્ધ. ભારતને 5મી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની દરખાસ્ત. જાપાનમાં રમાતી હોકી એશિયા કપ સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારતીય પુરુષ ટીમ ફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપતા કહ્યું, વિશ્વ પર્યાવરણીય સંરક્ષણ સાથે આર્થિક વિકાસને સંતુલિત કરીને ભારત સક્રિય રીતે આગળ વધી રહ્યું છે. ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ માળખાગત પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ જાહેરસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ભારતની કુલ 250 ગીગાવોટની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાંથી ગુજરાત 50 ગીગાવોટનું યોગદાન આપે છે, જે દેશની ગ્રીન એનર્જી હિસ્સાનો 5મો ભાગ છે.
2: ये जो वैश्विक संकट चल रहा है ये दिखाता है

0: कि एनर्जी के मामले में आत्मनिर्भरता कितनी जरूरी है और बीते 12 वर्षों में देश ने जो कैपेसिटी तैयार की है उसका कितना बड़ा महत्व है। 12 वर्ष पहले भारत में सौर ऊर्जा का उत्पादन नाम मात्र का था, आज हम दुनिया के टॉप 5 देशों में से एक हैं।
1: શ્રી મોદીએ ગુજરાત સૌર ઉર્જાથી ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા તરફ વળવામાં મોટી ભૂમિકા ભજવવા તૈયાર છે, જે ઉર્જામાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા જરૂરી છે તેમ પણ જણાવ્યું.
0: દુનિયા અબ હરિત યુગ કી તરફ, ગ્રીન ફ્યુચર કી તરફ બહોત હી સાવધાન હો ચુકી હૈ. ભારત ભી ગ્રીન ગ્રોથ પર બહોત અધિક કામ કર રહા હૈ. और इसमें भी गुजरात राज्य है जिसने इस शताब्दी के प्रारंभ में ही सरकार में क्लाइमेट चेंज का अलग डिपार्टमेंट बनाया था और गुजरात के चारण का गांव में भारत का पहला सोलर पार्क भी बनाया गया था.
1: दरमियान प्रधानमंत्री आधुनिक कनेक्टिविटी ने छेवाड़ा विस्तार सुधी लई जवानी सरकार की टोचनी प्राथमिकता पर पण भार आप्यो. શ્રી મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવન અને નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત શ્રી મોદી હવે અંદાજે 2,970 કરોડ રૂપિયાની આરોગ્ય સેવાઓ અને વિવિધ ક્ષેત્રની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત તેઓ લક્ષદ્વીપ માટે અનેક મહત્વની સમુદ્રી પરિયોજનાઓનું પણ ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરાની લંકામુરા સરહદ ચોકી પર સરહદ સુરક્ષા દળ BSFના જવાનોને સંબોધતા સરહદ સુરક્ષા અંગે વ્યાપક દ્રષ્ટિકોણ રજૂ કર્યો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી શાહે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ CAPFના પર્યાવરણીય યોગદાન અંગે કહ્યું, વર્ષ 2019થી CAPFના કર્મચારીઓએ અંદાજે 6 કરોડથી વધુ રોપા વાવ્યા છે.
2: 2019 से लेकर आज तक हमारे सभी CAPF में जवानों ने लगभग 6,40,00,000 वृक्षों को लगाने का काम किया. इस साल हम 40,00,000 से 60,00,000 वृक्ष लगाने वाले हैं और अगले साल हम सबका एक सामूहिक संकल्प बनने वाला है कि अगले साल एक ही वर्ष में CAPF के जवान 2 करोड़ से ज्यादा वृक्षों का लगाने का काम करेंगे और पर्यावरण की और देश की सेवा करेंगे.
1: સરહદ સુરક્ષા અંગે શ્રી શાહે કહ્યું હતું કે સરકાર ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર વસ્તી વિષયક ફેરફારોને રોકવા કટિબદ્ધ છે. ભારતીય રિઝર્વ બેંક RBIએ આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ વર્ષ માટે બીજી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે નાણાકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી ટૂંકા ગાળાનો ધિરાણ દર અથવા રેપો રેટને 5.25% પર તટસ્થ વલણ સાથે યથાવત રાખવાનો નિર્ણય કર્યો. બેંકે આ નાણાકીય વર્ષ માટે કુલ ઘરેલું ઉત્પાદન GDP વૃદ્ધિનું અનુમાન પહેલાંના 6.9% ઘટાડીને 6.6% કર્યું છે. બેંકે આ વર્ષ માટે CPI ફુગાવા લક્ષ્યને પણ 4.6% વધારીને 5.1% કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR News ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતને રશિયાના 5મી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવાની દરખાસ્ત કરી. તેમણે આ વિમાનના ભારતમાં સંયુક્ત ઉત્પાદનનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. સેન્ટ પીટર્સબર્ગ આર્થિક મંચ દરમિયાન વિશ્વની કેટલીક સમાચાર સંસ્થાઓના વડાઓ સાથેની વાતચીતમાં શ્રી પુતિને કહ્યું હતું કે રશિયા હજી પણ ભારતને SU-57 લડાકુ વિમાન કાર્યક્રમમાં સામેલ કરવા માંગે છે. તેમણે કહ્યું, રશિયા ભારતની સાથે સંકલિત વાયુ સંરક્ષણ પ્રણાલી અને અન્ય મહત્વના સંરક્ષણ ઉપકરણોના વિકાસમાં સહકાર આપવા તૈયાર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સામુદ્ર ધુની દ્વારા સુરક્ષિત નેવિગેશન સુનિશ્ચિત કરવા અમેરિકાને યુરોપિયન સાથી દેશોની સૈન્ય મદદની જરૂર નથી. તેમણે કહ્યું, હોર્મુઝ સામુદ્ર ધુની ફરીથી સુરક્ષિત રીતે ખુલી જશે.

0: વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ સામુદ્ર ધુનીની સુરક્ષાના પ્રયાસમાં ભાગ લેવા યુરોપિયન અને અન્ય સાથી દેશોને આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું આ પ્રસ્તાવનો અસ્વીકાર કરાયો હતો. શ્રી ટ્રમ્પે વધુમાં કહ્યું કે અખાતી દેશો પાસેથી ઊર્જા પુરવઠા પર વધુ પડતા નિર્ભર દેશોને આ નિર્ણયના કારણે વધુ ખર્ચ ઉઠાવવો પડી શકે છે. ભારતીય હોકી ટીમે એશિયા કપની સેમીફાઇનલમાં પાકિસ્તાનને 5-3 હરાવ્યું. જાપાનના કાકામી ગહારામાં એશિયા કપ પુરુષોના 18 વર્ષથી ઓછી વયની સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારત હવે આવતીકાલે યજમાન જાપાન સામે ફાઇનલ મેચમાં રમશે. અગાઉ જાપાને પહેલી સેમીફાઇનલમાં મલેશિયાને 8-1 હરાવ્યું હતું. આવતીકાલે અન્ય એક મેચમાં પાકિસ્તાન ત્રીજા સ્થાન માટે મલેશિયા સામે ટકરાશે. જ્યારે આ જ સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમનો સેમીફાઇનલમાં ચીન સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થયો છે. આ સાથે જ મહિલા ટીમ આ સ્પર્ધામાં સુવર્ણચંદ્રકની દોડમાંથી બહાર થઈ છે. ભારતે વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં અત્યાર સુધી 5 સુવર્ણ સહિત કુલ 6 ચંદ્રક જીત્યા છે. ગુજરાતના અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતની સબ જુનિયર બોયઝ ટ્રેડિશનલ ગ્રુપ ટીમ અને જુનિયર ગર્લ્સ ટ્રેડિશનલ ગ્રુપ ટીમે નેપાળને હરાવી સુવર્ણચંદ્રક જીત્યા છે. આ સાથે જ ભારતે પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. નોર્વે ચેસના 9મા રાઉન્ડમાં ભારતીય ખેલાડી પ્રજ્ઞાનંદા રમેશબાબુએ ભારતના જ વિશ્વ વિજેતા ડી ગુકેશને હરાવી ખિતાબની દોડમાં પોતાની દાવેદારી જાળવી રાખી. આ વિજય સાથે પ્રજ્ઞાનંદાના 15 પોઈન્ટ થઈ ગયા છે, જે ટોચના ખેલાડી વેસ્લીથી માત્ર 0.5 પોઈન્ટ પાછળ છે. વેસ્લીએ ક્લાસિકલ ગેમ ડ્રો થયા પછી આર્માગેડન ટાઈ બ્રેકમાં મેગ્નસ કાર્લસનને હરાવી 15.5 પોઈન્ટ હાંસલ કર્યા હતા. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આંદામાન ટાપુઓના પૂર્વ કાંઠા પરથી અંદાજે 15 કિલોમીટર દૂર શ્રીવિજયપુરમ 3માં કુદરતી ગેસના ભંડાર મળી આવ્યા હોવાનું જણાવ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પુરીએ કહ્યું કે આ શોધ આંદામાન સાગરની વિશાળ ઉર્જા ક્ષમતાને દર્શાવે છે. તેમણે આ શોધખોળને આ ક્ષેત્રમાં ચાલી રહેલા તપાસ અભિયાનની સફળતાનું પ્રતીક ગણાવતા કહ્યું, કુદરતી ગેસનો ભંડાર 355 મીટરની ઊંડાઈએ મળ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપ્યો. પ્રધાનમંત્રીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમો હોસ્પિટલ અને નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદે વસ્તી વિષયક ફેરફારને રોકવા સરકાર કટિબદ્ધ. ભારતને 5મી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની દરખાસ્ત. જાપાનમાં રમાતી હોકી એશિયા કપ સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારતીય પુરુષ ટીમ ફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

ચિત્રલોક ચિત્રલોક નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી શકશો 8:20 નવ વાગે મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ આપ કે લીએ 9:30 ફિલ્મ સંગીત 10 વાગે છાયા ગીત 10:30 ઢલતી જાય રાત

આવતીકાલે 6 જૂન 2026 શનિવાર 6:05 સવારે આપ સાંભળી શકશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 કાર્યક્રમ અમૃત ધારા. શ્રી રામચરિત માનસ ગાન 6:35. સંગીત સરિતા 6:45. 7:00 ભૂલે બિસરે ગીત.

બપોરે 12 વાગીને 5 મિનિટે યાદો કી મહેફિલ, 1 વાગે સુરીલા સફર, 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ, 2:35 મિનિટે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ આપ માણી શકશો, 3 વાગે મન ચાહે ગીત, નાટ્ય તરંગ ડ્રામા 3:30 મિનિટે.

ચાર વાગે પિટારા ગીતોભરી કહાની, પાંચ વાગે સરગમ. સુરેલી સાંજનો પ્રસારણ કરવામાં આવશે 5:30. સાંજે 6 વાગે સુરેલા સફર, 7 વાગે વિશેષ જયમાલા સેલિબ્રિટી સ્પેશિયલ.

શ્રોતા મિત્રો, આ હતી રૂપરેખા અમારા આજે હવે પછીથી તથા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોક. સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના સ્વરમાં સાંભળીએ ઇશ્ક તેરા ફિલ્મના ગીતને. ગીત રચના છે મનોજ યાદવની.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કેકેના સ્વરમાં સાંભળીએ જલેબી ફિલ્મના ગીતને. સંગીત અભિષેક મિશ્રાનું, ગીત રચના છે રશ્મિ વિરાગની.

સુનિધિ ચૌહાણ અને દિવ્યકુમારના સ્વરમાં સાંભળીએ ફની ખાન ફિલ્મના ગીતને. ગીત રચના છે ઇરશાદ કામિલની.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, આપ છો દેશની સુરીલી ધડકન, વિવિધ ભારતીને સંગ 96.7 FM પર, અને માણી રહ્યા છો નવા ફિલ્મી ગીતોના કાર્યક્રમ ચિત્રલોકને. આ કાર્યક્રમમાં હવે સાંભળીએ મનમરજીયા ફિલ્મના ગીતને. સ્વર હર્ષદીપ કૌર ભાનુપ્રતાપ સિંઘનો, સંગીત છે અમિત ત્રિવેદીનું,

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. ફિલ્મ સંગીતની આજની સફર પાયલની સાથે. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં સાંભળીએ ગોલમાલ ફિલ્મના ગીતને. સ્વર કિશોર કુમાર, સંગીત આર ડી બર્મનનું, ગીતરચના ગુલઝારની.

આશા ભોસલે અને કિશોર કુમારના સ્વરમાં સાંભળીએ ધ ગ્રેટ ગેમ્બલર ફિલ્મના ગીતને. સંગીત આર ડી બર્મનનું, ગીત રચના આનંદ બક્ષીની.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં સાંભળીએ આશા ભોસલે અને મોહમ્મદ રફીના સ્વરને. ફિલ્મ કાલાપાની સંગીત એસ ટી બર્મનનું, ગીત રચના મજરૂ સુલતાનપુરીની.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.